પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર ભવસાગરના મોતી કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે.

આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર 6:35 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન અમે રિલે કરીશું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રામચરિત માનસ ગાન, ભાગ 204. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા એ હરિહરન અને સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડિક 102.0 વિદેશાંશ મેગાહર્ટ્ઝ પર. આજનો સુવિચાર, દાની, જ્ઞાની, ત્યાગી અને વિતરાગી એ સૌની પાછળ નમ્રતા રહેલી છે.

रिगार्ड्स पर। હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા। અત્યારે રૂપરેખા બાદ તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું। 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર રિલે થશે। 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમ આપ સાંભળશો। ફાલ્ગુની પાઠક કરસન સાગઠિયા, અસિત દેસાઈ અને પામેલા જૈન ને 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું। 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ દિલ તો પાગલ હૈ, જીત ક્યા યહી પ્યાર હૈ અને કોયલા ફિલ્મના ગીત પ્રસારિત થશે। 9 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો વિશ્વ હાસ્ય દિવસ, આ વિશે વાર્તાલાપ દિલીપ કુમાર શુક્લનો અને 10:15 ગુજરાતી વાર્તાલાપ પ્રસારિત થશે। દૈનિક જીવનમાં આંકડાશાસ્ત્રનું મહત્વ આ વિશે અસફાક શેખ લિખિત વાર્તાલાપ। 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું, જેમાં 10:30 હિન્દી ફિલ્મ ગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 વાગે અમદાવાદથી પ્રસારિત મુખ્ય સમાચાર અને 11:02 હિન્દી ફિલ્મ ગીત, તેમજ 12 વાગે ફરીથી ગુજરાતીમાં મુખ્ય સમાચાર અને 12:02 ગુજરાતી લોકસંગીત, તેમજ 12:30 સહિયર કાર્યક્રમ અને 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 2:30 બપોરે પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે। ત્યારબાદ 1 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું, જેમાં 1 વાગે સાંભળશો સુરીલા સફર કાર્યક્રમ, જે 1:30 પણ આપ સાંભળી શકશો, અને 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, તેમજ 2:15 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત હિન્દી સમાચાર અને 2:30 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર, ત્યારબાદ 2:35 વિવિધ ભારતીના પ્રસારણમાં સદાબહાર નગમે, 3 વાગે સખી સહેલી, 4 વાગે પીટરા હેલો ફરમાઈશ અને 5:00 છાયા ગીત અમે રિલે કરીશું આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી। 5:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ ખેલાડી 786, ભૂલ ભૂલૈયા, હાઉસફુલ, ખટ્ટા મીઠા, એક્શન રિફ્લે અને નવી હિન્દી ફિલ્મના ગીત। 6:30 દિલ્હીથી પ્રસારિત ધી ઓવેલ લંડન ખાતે રમાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ ઇન્ટરનેશનલ સેમિફાઇનલ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ, ત્યારબાદ 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે અને 7:20 ખેડૂત મિત્રો માટેના કિસાન વાણી કાર્યક્રમમાં આપ સાંભળશો વરસાદી પાણી સંગ્રહના ફાયદા વિશે સપન દેસાઈને, 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે અને 8 વાગે આપ સાંભળશો ધી ઓવેલ લંડન ખાતે રમાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ ઇન્ટરનેશનલ સેમિફાઇનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ, 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9 વાગે અંગ્રેજી સમાચાર રિલે થશે, ત્યારબાદ ફરીથી 9:15 ધી ઓવેલ લંડન ખાતે રમાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજે 2 દિવસીય કોન્ફરન્સનું સમાપન થશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટઅપ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને નવેસરથી વ્યાખ્યાયિત કરતા પ્રવાહો અંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીસના વિષય પર પેનલ ચર્ચા સાથે બીજા દિવસની કોન્ફરન્સની શરૂઆત થશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશદ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી રાજીવ રતનસિંહ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. રાજ્યના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આરંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદઘાટન કરાયું હતું, જેમાં મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તક ઊભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે 2000 કરોડ રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મધ્ય ગુજરાતની વીજીઆરસીના પ્રથમ દિવસે વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી. તેમણે ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક કરી ફાર્માસ્યુટિકલ, ખેતી અને નવીનીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. શ્રી પટેલે લાંબા ગાળાની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે પણ બેઠક કરી. બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા વિમર્શ કરાયો. દરમિયાન ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અઝામત યેસ્કારેયેવે ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026 પાછા ખેંચી લીધા છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઊભી થયેલી વિક્ષેપની સ્થિતિ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી રિટેલ ગ્રાહકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે કેટલાક ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મેળવવાનું શરૂ કર્યું, જેના લીધે ઇંધણના અન્યત્ર ડાયવર્ઝન, સંગ્રહખોરી અને કાળાબજારની ઘટનાઓ સામે આવી, જેણે ઇંધણના ન્યાય વિતરણને

0: કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓટલા અને શાક માર્કેટ વિસ્તારમાં થતી ગીચતાને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી નગરપાલિકા દ્વારા પોલીસ ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મેગા ડ્રાઈવમાં ગત સાંજ સુધીમાં શાક માર્કેટ વિસ્તારમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા, તો અમરેલી શહેરમાં પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી નોટીસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલ જગ્યા પર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે 3 દિવસના વિરામ બાદ ફરીથી ટ્યુશન ક્લાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર NOC અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર NOC વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસીસ ઝડપાઈ આવતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય ક્લાસ સીલ કરી દીધા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના લાભાર્થી પરિવારોને પ્લોટ ફાળવણીના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. પ્લોટની ફાળવણી લાભાર્થી પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. વર્ષ 2021થી પડતર આ મુદ્દો વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી ઉકેલાયો હોવાનું જનકલ્યાણના પ્રમુખ સુરેશ રાઠોડે જણાવ્યું હતું.
1: વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે તે બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અષાઢી બીજના દિવસે 16મી જુલાઈના રોજ યોજાશે. સલામતીની અભેદ વ્યવસ્થા વચ્ચે આ યાત્રા યોજાશે, ત્યારે આ વર્ષે પોલીસે ઈ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: इस तैयारी के भाग स्वरूप में आज पूरे रथ यात्रा के रूट के ऊपर 100 से ज्यादा ईवी वाहनों के द्वारा पेट्रोलिंग करने में आ रही है. हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है. इस साल क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर पेट्रोलिंग है वो करने में आ रही है.
0: ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે, જેમાં 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15-20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે શક્યતા વ્યક્ત કરી.
3: आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है.
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે, ત્યારે 33 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના સુરત શહેર અને તાપી જિલ્લાના વાલોડમાં નોંધાયો છે, જ્યારે સુરતના માંગરોળ, કામરેજ, પલસાણા, અરેઠ અને વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટા થયા છે. દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયો છે. ગઈકાલ સાંજ સુધીમાં ચીખલીમાં 18 મિલીમીટર, વાંસદામાં 3 અને ખેરગામમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો ચોમાસુ લંબાતા ગણદેવીમાં આદિવાસી મહિલાઓએ મેહુલિયો કાઢી વરસાદને રીઝવવા માટે પરંપરા નિભાવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે વીજ પુરવઠો બંધ રહેશે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લુણાવાડામાં આવેલ 66 કિલોવોટ સબસ્ટેશનમાં આવેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજ કાપ મુકાશે. ચોમાસા પહેલા રિપેરિંગની કામગીરી માટે આજે પુરવઠો બંધ

0: કરવામાં આવશે. નવસારી જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલી ઓપન ખોખો સ્પર્ધામાં વાંસદા તાલુકાની ટીમ રનર અપ વિજેતા થઈ છે. ધરમપુર એસએમસી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજેતા બની છે. ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 91.93% લક્ષ્યાંક હાંસલ થયો. પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવીને 0-5 વર્ષની વયજૂથના બાળકોને પોલિયો રસીકરણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7,072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર 7:20 થઈ છે. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના પ્રસ્તુત છે. ફાલ્ગુની પાઠકને સાંભળીએ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બી

0: કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: આરાધના કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કરસન સાગઠિયાને સાંભળીએ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. ફાલ્ગુની પાઠક, કરસન સાગઠિયા અને પામેલા જૈનને આપે સાંભળ્યા. આજના કાર્યક્રમમાં 7:45 થવા જાય છે. અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર હવે અમે રીલે કરીશું.
1: આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગર ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાષ્ટ્રપતિ આવતીકાલે અનંતપુરમ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. બહાદુરી બદલ રાષ્ટ્રપતિ ભવનમાં બીજા સંરક્ષણ સન્માન સમારોહમાં આ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: राष्ट्रपति ने समारोह में 7 सर्वोत्तम युद्ध सेवा पदक, 30 परम विशिष्ट सेवा पदक, 12 उत्तम युद्ध सेवा पदक और 56 अति विशिष्ट सेवा पदक प्रदान किए. अति विशिष्ट सेवा पदक पाने वालों में एयर मार्शल तरुण चौधरी, लेफ्टिनेंट जनरल नीरज वार्ष्णेय और वाइस एडमिरल आनंद वाई सरदेसाई शामिल हैं. सर्वोत्तम युद्ध सेवा पदक से सम्मानित होने वालों में लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा, एयर मार्शल नागेश कपूर और लेफ्टिनेंट जनरल राजीव घई शामिल हैं. परम विशिष्ट सेवा पदक पाने वालों में वाइस एडमिरल संजय वात्सयन, लेफ्टिनेंट जनरल मनजिंदर सिंह और एयर मार्शल आशुतोष दीक्षित शामिल हैं. उत्तम युद्ध सेवा पदक से सम्मानित होने वालों में लेफ्टिनेंट जनरल धीरज सेठ, एयर मार्शल मनीष खन्ना और वाइस एडमिरल तरुण सोपती शामिल हैं. सौम्या शरण के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
1: ગુજરાતના વડોદરામાં ચાલી રહેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટા પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીને અસર કરતા પ્રભાવો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટરિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીના વિષય પર પેનલ ચર્ચા સાથે જ દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિવિધ વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો હતો, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણો કરારો કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પિરિટ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026થી પાછા ખેંચી લીધા છે.
3: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कहा कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.
1: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रहा छो. आ समाचार नो

0: અંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તંત્રએ રખડતા કૂતરાઓના હુમલા, જાહેર સલામતી અને ન્યાયિક નિર્દેશોનું પાલન કરવાના હેતુથી પગલાં મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જાહેર કર્યા છે. તમામ સંબંધિત વિભાગોને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નિર્ધારિત સમયમર્યાદામાં લાગુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળકો, મહિલા અને જાહેર માર્ગો ઉપર સતત કાર્યરત લોકોની સલામતીનો છે. અમેરિકા અને ઈરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે જળમાર્ગ પર ફરી તણાવ વચ્ચે થઈ રહી છે, જેના દ્વારા વિશ્વના 20% ક્રૂડ ઓઇલની વહન થાય છે.
1: विश्व के लगभग 20% कच्चे तेल का परिवहन इसी जलमार्ग से होता है. हाल के दिनों में दोनों देशों के बीच मिसाइल हमलों के कारण हॉर्मुज जलडमरू मध्य में जहाजों की आवाजाही और व्यापार प्रभावित हुआ. हालांकि दोनों देशों ने कल अस्थायी युद्ध विराम पर सहमति जताई है. इस महीने हुए समझौता ज्ञापन की अलग अलग व्याख्या के कारण दोनों देशों के बीच फिर तनाव बढ़ गया था. दोनों देशों के बीच होने वाली इस वार्ता में सुरक्षित नौवहन, व्यापार क्षेत्र में तनाव कम करने के उपायों पर चर्चा होने की संभावना है. समाचार कक्ष से शक्ति सिंह.
0: ભારતીય સેનાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી PLA તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને કેમ્પ બનાવ્યા છે. સેનાએ રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની જમીન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ આક્રમકતાનું સ્પષ્ટ કૃત્ય અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે અફઘાનિસ્તાનના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલો વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પણ પુનરુચ્ચાર કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
2: फैसलों का उद्देश्य भारतीय सिनेमा को वैश्विक स्तर पर अधिक प्रतिस्पर्धी बनाना और फिल्म निर्माण के लिए बेहतर माहौल तैयार करना है. सूचना और प्रसारण मंत्रालय ने प्रसार भारती के अध्यक्ष प्रसून जोशी की अध्यक्षता में एक उच्च स्तरीय अध्ययन समूह का गठन किया है. ये समूह भारतीय सिनेमा के सामने मौजूद अवसरों और चुनौतियों का अध्ययन कर उद्योग को मजबूत बनाने के सुझाव देगा.
0: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ગુરૂવારે નિર્ધારિત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બિલનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરાશે. ગુજરાત, ઉત્તરાખંડ અને આસામના મોડેલને અનુસરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓએ પંજાબથી જમ્મુ અને કાશ્મીર સુધીના યાત્રા માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા છે. 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે શ્રદ્ધાળુનો પહેલો સમૂહ જમ્મુ પહોંચ્યો છે. સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે સાથે હવે આ ભંડોળ 60,000 કરોડ રૂપિયા થયું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી.
3: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમય લખે છે કે દિલ્હીમાં નવી ઈવી પોલિસી, 2028થી પેટ્રોલ ટુ વ્હીલર બંધ, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસિડી. પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 40ના મોતના સમાચાર સંદેશે પ્રથમ પાને છાપ્યા છે અને ફૂલછાબે પણ આ જ સમાચાર મુખ્ય મથાળે લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે 2029થી અમરનાથ ગુફા સુધી કેબલ કાર ચલાવવાની તૈયારી. સ્થાનિક સમાચારોમાં 3 વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MOU થયા. 5 જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં 8 નવી GIDCની સ્થાપના કરાશે અને ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા.

0: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની. શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે. એફએમ બેન્ડિંગ સુબે પૂર્ણાંક દશાંશ મેગાહર્ટ્ઝ પર સાંભળીએ ફિલ્મ આશીર્વાદનું આ ગીત. લતા મંગેશકરના સ્વરમાં

0: electric vehicles policy cars under 30 lakh rupees to be exempted from road tax and registration fees. India strongly condemns Pakistan airstrikes in residential areas of Afghanistan that killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા
2: ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. સવારના 8:30 થયા છે. હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આ ગીતથી લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં ફિલ્મ દિલ તો પાગલ હૈનું ગીત.

0: પોલીસ.
1: મિસ સીમા.
0: જી.
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ

0: ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
0: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
0: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
0: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
0: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો, પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોત્ર કેન્દ્ર પરથી. દિલ તો પાગલ હૈ અને ઇશ્ક ફિલ્મના ગીત આપણે સાંભળ્યા, અને હવે સાંભળીએ ફિલ્મ જીતનું આ ગીત કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના અવાજમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. સવારના 9 થવા જાય છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: आज के फनकार कार्यक्रम आज केंद्रित था संगीतकार जोड़ी कल्याण जी आनंद जी के कल्याण जी पर। शोध आलेख और स्वर यूनुस खान, प्रस्तुतकर्ता रमेश गोखले।
1: आकाशवाणी ना मुंबई केंद्र थी प्रसारित विविध भारती ना कार्यक्रमों नु सह प्रसारण अमे आकाशवाणी ना अमरा गोधरा केंद्र पर थी करी रहा हता। एफएम बेंड 102.2 मेगाहर्ट्ज पर आ केंद्र आवेल छे। अत्यारे सवारना 10 थया छे। विश्व हास्य दिवस आ विषय पर हवे आप सांभळशो वार्तालाप दिलीप कुमार शुक्ल नो।
2: જીવનમાં જેની અતિ જરૂર છે એ હાસ્ય, અને તે જેમાંથી ઉત્પન્ન થાય છે એ જોક, રમૂજ, મજાકનો વૈશ્વિક દિવસ। આપણી તંદુરસ્તી સાથે હાસ્યને સીધો સંબંધ હોવાથી મિત્રો પરિવાર સાથે દિવસ દરમિયાન જોક, રમૂજ, મજાકની વિવિધ ક્ષણો અવશ્ય માણવી જોઈએ। આપણા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ સમય બાળપણની ધીંગામસ્તી મજાકની હોય છે। દુનિયામાં 1 એપ્રિલ ફૂલ ડે અને 1 જુલાઈ જોક દિવસ, આ 2 દિવસોએ આખી દુનિયા ખિલખિલાટ હાસ્ય સાથે જોડાય છે। મજાક આપણા મન અને મગજને તંદુરસ્ત રાખે છે। હસી મજાક માનવીનો તણાવ દૂર કરી શકે છે। આંતરરાષ્ટ્રીય જોક દિવસનો ઇતિહાસ। આ દિવસની શરૂઆત અમેરિકન લેખક વેનરીના ગલે, જ્યારે તેઓ રજા પર હતા તે દિવસે પોતાના મૌલિક જોક્સવાળા પુસ્તકનું માર્કેટિંગ કર્યું હતું, લોકો સમક્ષ રજૂ કર્યું હતું, અને તે દિવસ હતો 1 જુલાઈ। અમેરિકાની આ ઉજવણી ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઈ ગઈ અને ત્યારથી 1 જુલાઈ એ વિશ્વ જોક દિવસ તરીકે મનાવવામાં આવે છે। જોકે હસી મજાક કોઈને હાનિ પહોંચાડતી ન હોવી જોઈએ, અને કોઈ વ્યક્તિને ખોટું લગાઈ જાય તે પણ ન હોવી

જોઈએ. આજનો યુવા વર્ગ હસ્યા વગરના દિવસને બેકાર ગણે છે. આપણા પરિવાર કે મિત્ર સર્કલમાં રમતિયાળ સ્વભાવવાળાની બોલબાલા હોય છે. હાસ્યસભર તમામ પ્રકારની ક્ષણ જીવન પર સકારાત્મક અસરની યાદ અપાવે છે. જોક્સ સદીઓથી માનવ સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. હાસ્યને ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહી છે અને ઇન્ટરનેશનલ કરન્સી પણ કહેવામાં આવે છે. ચાર્લી ચેપ્લિન કહેતા કે હાસ્ય વગરનો એક પણ દિવસ જાય એ દિવસ સમજવું કે તમારો એ દિવસ બિલકુલ નકામો. લાફિંગ ક્લબનું પણ સૂત્ર છે કે 100 દુઃખોકી એક દવા, હસી ખુશી ઓર ખુલી હવા. 1 જુલાઈ એટલે વર્ષનો મધ્ય દિવસ એટલે કે વિશ્વ જોક દિવસ. તો તમે પણ થઈ જાઓ મન મૂકીને ખડખડાટ હસવા માટે. મિત્રો, જોક તો ગમે ત્યાંથી મળી જાય. માણસ જ્યાં ભૂલ કરે, બફાટ કરે, ત્યાં હાસ્ય પેદા થાય છે. હમણાં જ થોડાક દિવસ પહેલાની વાત છે, હું બસની અંદર ગોધરાથી અંબાજી જતો હતો. ગોધરાથી બસ ઉપડી એટલે લગભગ ભુરાવા પહોંચી હશે. કંડક્ટર મારી પાસે ટિકિટ લેવા આવ્યો. મારી બાજુમાં ભાઈ બેઠા હતા, મેં ટિકિટ લીધી. મારી બાજુમાં ભાઈ બેઠા હતા, કંડક્ટર જોડે એમણે 2 ટિકિટ માગી. કંડક્ટરે 2 ટિકિટ આપી, આગળ ગયા. મને ન ભાઈ લાગી કે મારી જોડે ભાઈ એકલા બેઠા છે. મારે આશ્ચર્ય. મેં એમને પૂછ્યું, ભાઈ તમે 2 ટિકિટ લીધી? મને કે હા. મેં કીધું તમે 2 જણ છો? મને કે ના. મને કે હું તો એકલો છું. તો મેં કહ્યું એકલા છો ને તમે 2 ટિકિટ લીધી? મને કે ગાડા 1 ટિકિટ ખોવાઈ જાય તો? આવું પણ બને છે. પણ એથી આગળ શહેરા પહોંચ્યો, અડધી બસ ખાલી હતી. શહેરાથી પેસેન્જર બેઠા, ખબર નહીં એક પેસેન્જર એવો બેઠો, અડધી બસ ખાલી હોવા છતાંય સવાર સવારના આ છેડેથી બીજા છેડે, આ છેડેથી બીજા છેડે અને બસમાં ચાલ્યા કરે. મને એમ કે કદાચ ભાઈ બને સવારનું વોકિંગ બાકી રહી ગયું હશે. કઈ વાતો નહીં, 10-15 મિનિટ થઈ, લુણાવાડા આવ્યું ત્યાં સુધી એ ભાઈ ચાલતા ચાલતા મારાથી પછી ના રહેવાય. મેં કીધું ભાઈ કેમ આમ, તમારે એક્સરસાઇઝ છે ચાલવાની? ના ના ના ના ના, કે છે. મને કે હું તો આ છેક અંબાજી સુધી ચાલવાનો. અરે મેં કીધું અંબાજી સુધી ચાલવાના કેમ? જવું તો અંબાજી જ છે પણ ચાલતા જવાની બાધા લીધી છે. મેં એ જ બસની અંદર આગળ જતો હતો, લુણાવાડા છૂટ્યું, મોડાસા આવ્યું. બોલો, મોડાસાથી એક ભાઈ આવીને બેસા મારી બાજુમાં. મેં જોયું તો એમના શર્ટ ઉપર ચાનો ડાઘ હતો. મને મજાક સુધી એક કલાકાર તરીકે લાવો. મેં કીધું મજાક કરીએ, ટાઈમ પાસ કરવાનો છે, અંબાજી સુધી જવું છે. પેલા ભાઈના શર્ટ ઉપર ચાનો ડાઘ જોઈને મેં કીધું ભાઈ આ ચાનો ડાઘ શર્ટ ઉપર પડે અને ટી શર્ટ કહેવાય? મને એમ કે હું જ કલાકાર, હું જ હોશિયાર, આ મારો બાપ નીકળ્યો હોશિયાર, એણે જે જવાબ આપ્યો સાંભળવા જેવો છે. મને કે એમ તો પહેલા નગરમાં રહેનારને નગરજન કહીએ છે તો આ સફર કરનારને સફરજન કહેવાય? મારી નાખ્યા. તો આપણે કલાકાર છીએ, હું કહી જવું એવો છું? મહેનથી આગળ મેં તો લંબાવ્યો. મેં કીધું એમ તો ભાઈ જે પુરુષ, પરણેલા પુરુષને સાડી હોય તો એને ભાગ્યશાળી કહેવાય? પેલા હવે જે જવાબ આપ્યો સાંભળવા જેવો છે સાહેબ. મારાથી પછી કઈ એને જવાબ ના, એવો જોરદાર જવાબ. મને કહે કે એમ તો પત્નીને ધરમપત્ની કહીએ છે તો શાળાને ધરમશાળા કહેવાય? મેં કીધું આ મારો બાપ નીકળ્યો, અહીંયા આગાડી હવે ન બોલવામાં 9 ગુણ છે. મારી હોશિયારી અહીંયા કામને આવા બી હોશિયાર બી અમારી બી ચૂંટલી લઈ જાય એવા માણસો મળી જાય છે. અરે એથી આગળ લુણાવાડા અને મોડાસાથી આગળ બસ ગઈ. હવે જુઓ મોડાસાથી આગળ બસ ગઈ, પેલા ભાઈ ઉતરી ગયા, બીજા ભાઈ આવીને બેઠા બાજુમાં જ. જો બસની અંદર જ આ જોક બધા ક્યાંથી અમને લોકોને કલાકારોને મળી જાય. બસની મારી જોડે આવીને બેઠા અને તરત બીડી ચાલુ કરી. મારાથી આ નિર્વ્યસની આપણાથી રહેવાય નહીં, ક્યારેય એનો ધુમાડો આપણે કરીએ નહીં સહન. મેં એમને કીધું ભાઈ આપણને સામે બસની અંદર બોર્ડ તમે વાંચો. મને કે શું? મેં કીધું જો વાંચો, ત્યાં આગળ લખ્યું છે બીડી પીવી નહીં, પીનારને 500 રૂપિયા દંડ. મને કે ભાઈલા તને વાંચતા નથી આવડતું? મેં કીધું મને વાંચતા, હું શિક્ષક, મને વાંચતા? હા તમને શિક્ષક વાંચતા નથી. મને કે જુઓ ત્યાં એવું નથી લખ્યું, ત્યાં શું લખ્યું છે? બીડી પીવી નહીં, પીનારને 500 રૂપિયા દંડ. આવી આવી વિચિત્ર આઈટમો સાહેબ મળી જાય છે એની અંદર. અરે એક જગ્યાએ દવાખાનામાં જુઓ, હા તમે ક્યાંક કંઈક વાંચવામાં બફાટ કરો ને હાસ્ય પેદા થાય સાહેબ. એક જગ્યાએ તો દવાખાનામાં બેઠો ને એક ભાઈ તો જોરથી બહુ પાડતો આવ્યો. ડૉક્ટરની મા બેન કહી છે, ડૉક્ટરની મા બેનને મળવું છે, ડૉક્ટરની મા બેનને મળવું છે. પેલી નર્સે જોઈ જઈને સઢાક દઈ તમાચો માર દીધો. ડોબા ડૉક્ટરની મા બેન નહીં, ડૉક્ટરની મા બેન. હાસ્ય આ રીતે પેદા થાય. હવે તો કલાકારો બધે, અરે આવું જુઓ, તમે કંઈક વાંચવામાં ભૂલ કરો, સાંભળવામાં ભૂલ કરો ને હાસ્ય પેદા થાય છે. આ જ બસની અંદર છેવટે અંબાજી પહોંચ્યું. મેં તો પહેલી ચા પીવી પડશે. સરસ ચોકની અંદર 4 રસ્તા ઉપર જોયું. મેં કહું આજે તો મસ્ત ચા પીવી છે જોરદાર. મેં

કઈ આમ બધે જોતો હતો, એક જગ્યાએ નજર પડી મારી, એના ઉપર લખ્યું નોવેલ્ટી ચા. વાહ ભાઈ વાહ, મેં નોવેલ્ટી, મજા આવી જશે, ચા બધો જ થાક ઉતરી જશે. નોવેલ્ટી ચા વાળાને ત્યાં જઈને જો બોર્ડ મારેલું હતું ત્યાં ગાડી, લોકોને ત્યાં 10 રૂપિયા મળતી, અહીંયા 15 રૂપિયા અમે મળતી. મેં કીધું આસ મારો બધો થાક અને માથાનો દુખાવો ઉતરી જશે. મેં કીધું ભાઈ અડધી ચા લાય, 15 રૂપિયા પકડાય ચા, પેલા મને ચા આપી. સાહેબ ભૂજ એવી ચા, 15 રૂપિયા, 10ની જગ્યાએ 15 રૂપિયામાં અડધી ચા, બોગસ ચા. મેં જેવી ચા આખી મોઢામાંથી થૂંકી નાખી, હું અકળાયો પેલાને. મેં કીધું અલે આ 10ની જગ્યાએ 15 લીધા, તારું નોવેલ્ટી બોર્ડ અહીંયા જોઈને હું આ ચા પીવા, આટલી બોગસ ચા. મને કહે સાહેબ શું કરો છો? મેં કીધું હું શિક્ષક છું, મને કે આ બોર્ડ વાંચતા તમને નથી આવડતું. મેં કીધું આ નોવેલ્ટી ચા લખવી છે એ જોઈને તો અહીંયા આવ્યો. મને કે એમ નહીં સાહેબ, તમને વાંચતા નથી આવડતું, અહીં બોર્ડમાં લખ્યું છે નોવેલ્ટી. મારી નાખ્યા. મેં કીધું ભાઈ તું પૈસા પાછા લાય. અરે હું શેઠ નથી, આટલી ભંગાર ચા આપી, 10ની જગ્યાએ 15 લીધા. મને કે હું શેઠ નથી. મેં કહું તારો શેઠ ક્યાં છે? બોલાય એને. મને કહે જો પેલો સામે ચા પીએ છે. હવે જે દુકાનવાળા બીજે ચા પીતા હોય એની ચા કેવી હોય વિચારી લો. પણ જ્યાં મેં ના કીધું, તમે જ્યાં પણ આવું કંઈક બફાટ કે ભૂલ થાય છે ને હાસ્ય પેદા થાય છે સાહેબ. અરે ઇવન અમે તો, હું તો શિક્ષક, મારા સમય અત્યારે તો નિવૃત્ત થઈ ગયો, પણ અમારે અહીંયા બાળકોમાંથી પણ હાસ્ય પેદા થઈ જાય. બાળક તો સવારના, શિયાળાની સવારની સ્કૂલમાં સવારના લાઈન મને કુલ્ફી આપવા, મન કે સાહેબ લો કુલ્ફી. એટલે મેં કીધું મેં કે આ કુલ્ફી શિયાળાની સવારની ઠંડીમાં આ કુલ્ફી મારા માટે લાવ્યો? કેમ લાવ્યો? મને કે તમે તો કહ્યું હતું સાહેબ કાલે. અરે મેં કીધું મેં ક્યાં કહ્યું? મને કે સાહેબ તમે તો કહ્યું હતું કુલ્ફી લઈ આવજો. અરે ડોબા કુલ્ફી નહીં, મેં તને સ્કૂલ ફી લાવવા કહ્યું હતું. ક્યાંક સાંભળવું હતું, ક્યાંક સમજાવું હતું અને હાસ્ય પેદા થાય છે. અમારે છગનો બી આ ભારે આઈટમ. હું જ્યારે ઇતિહાસનો વિષય લઉં, સમજાવું, દિલ્હીમાં કુતુબ મિનાર છે એમ શીખવતો હતો, બોલતો હતો, જોયું તો છગનાની નજર બારી બાર, એનું ધ્યાન વર્ગમાં નહોતું. મેં છગના ઊભો થયા, મેં શું કીધું? છગનો કહે સાહેબ મેં બરાબર મારું ધ્યાન હતું, મને ખબર છે તમે શું કીધું. એ અરે ના, મને ખબર છે તારું ધ્યાન નહોતું, બોલ મેં શું કીધું. હવે મેં કહ્યું હતું દિલ્હીમાં કુતુબ મિનાર છે. છગનો કહે સાહેબ તમે એવું કીધું કે દિલ્હીમાં કૂતરું બીમાર છે. આ બાળકો આ તમે જુઓ, અને કેટલાક તો હોશિયાર પાડ્યા બાળકો, એટલા હોશિયાર. જુઓ અમારા ધોરણ 10નો વિદ્યાર્થી અમને કહેતો હતો, મને સાહેબ ક્યારેક મારા ગામડે આવો. બહુ આગ્રહને લીધે થયું કે લાવ, એક દિવસ સમય મળ્યો છે બપોરના સમયે, તો બાઈક લઈને એના ગામડે પહોંચી ગયો. 5-7 કિલોમીટર દૂર એનું ગામડું, સાંજના 4-5નો સમય થઈ ગયો મારતો. મને કહે સાહેબ આયા સરસ ઘેર અગાડી, મને ચાબા પીવડાવી, પછી કે આવો સાહેબ મારું ગામ બતાવું. ગામના પાદરે લઈ ગયો, ત્યાં તળાવ હતું. તળાવ પાસે મેં એક બોર્ડ વાંચ્યું કે ભાઈ આ તળાવમાં ડૂબતાને બચાવનારને 500 રૂપિયા ઇનામ. મેં પેલાને કીધું, અમારા મગનિયાને, એ વિદ્યાર્થીના મગન, એટલે મગના. મેં કીધું આ બોર્ડ પર લખ્યું છે સાચું? હા હા સાહેબ, અહીંયા ગાડી જે બી કદાચ કોઈ ડૂબતું હોય એને બચાવે 500 રૂપિયા ઇનામ મળે છે. મેં કીધું લે મગના, એક કામ કરી, મારી બી માસ્ટરની જાત. મેં કીધું આ 500માં મળતા હોય આ રીતે લાવ, મને તો આવડતું જ નથી. મેં મગનાને કીધું, મગના તને બચાવતા આવડે જ બકા? હા હા સાહેબ. એટલે મેં કીધું જો હું અંદર પડું મને આવડતું નથી મગના, બરાબર, હું અંદર પડું તારે મને બચાવવાનો 500 રૂપિયા મળે, 250 રૂપિયા આપણે બે લઈ લઈશું. હા સાહેબ સરસ આઈડિયા છે કે છે તમારો, આવો તમે તમારે પડતું. મેં જો બેટા હા તારા વિશ્વાસે જઉં છું. હા વાંધો નહીં. મેં તો જય બજરંગ બલી કહીને ભૂસકો મેલ્યો તળાવમાં, ગુડુડુડુડુડુડુ નાક સુધી પાણી, ડૂબવાની તૈયારી, બૂમ પાડી, મગના મને બચાય હું તો મરવા પડ્યો. હવે મગનો કે સાહેબ તમે આ બોર્ડ આ બાજુનું વાંચ્યું છે, એની પેલી બાજુનું સાઈડ નથી વાંચ્યું, પેલી બાજુ લખેલું. મને કે પેલી બાજુ લખ્યું છે કે લાશ બહાર કાઢના ને 1000 રૂપિયા ઇનામ. બાળકો કેટલા હોશિયાર તમે, જો હાસ્ય આ રીતે મળી જાય. પણ છેલ્લે છેલ્લે હજી પણ એક આવા હોશિયાર લોકો જ્યાં જુઓ ત્યાં. ઇવન સ્મશાનની અંદર મારે તો એક સંબંધીના સ્મશાનમાં જવાનું થયું, પેલો દીકરો એનો હાથમાં એ આગ ચાપવા જાય, એટલામાં તો પેલો આપવા અગ્નિદા આપવા જાય ને પેલો એક જણ રડવા માંડ્યો ત્યાં ગાડી જોજો. એટલે ભાઈ તને શું થયું કહે છે કે એકદમ રડવા માંડ. મારે 1000 રૂપિયા આપવાના હતા, આ ગુજરી ગયો અને 1000 રૂપિયા આપવાના હતા. મારા જેવાએ સલાહ આપી કે ભાઈલા એ ગુજરી ગયો તો ભલે ગુજરી ગયો, અને તારે 1000 રૂપિયા આપવાના બાકી હતા તો એક કામ કર, 1000 રૂપિયાની ચિતા ભેગું મૂકી દે.

તારા રૂણમાંથી મુક્ત થઈ જઈ. શ્વાસવાની 10 કડકડતી નોટો કાઢીને ખરેખર પેલા ભાઈએ ત્યાં મૂકી દીધી. પછી રડતો બંધ થયો, નહીં તો હવે હાસ થઈ હાસ. ફરી એના પિતાની એને ચિતામાં આગ ચાપવા જાય, પાછો એક જણ 4 ઘડો રડવા માંડ્યો. બોલો સાહેબ, એટલે તને શું છે ભાઈ, તારે પૈસા આપવાના હતા? પેલો કે મારે 4000 રૂપિયા આપવાના હતા. એટલે ભાઈ પેલા 1000 રૂપિયા રોકડા મૂકી દીધા, તુંય તારે બાકી 4000 રૂપિયા મૂકી દે ત્યાં આગાડી ચિતા ભેગું, તુંય ઋણમાંથી મુક્ત થઈ જઈશ. મારો બેટો હોશિયારા સાહેબ, ખિસ્સામાંથી ચેકબુક કાઢી ચેક પર 5000 રૂપિયાનો ચેક લખ્યો, ચિતામાં 5000નો ચેક મૂક્યો, 1000 રૂપિયા રોકડા ખેંચીને ખિસ્સામાં મૂકી દીધા. સાહેબ સ્મશાનમાં પણ ધંધો કરી જાય લોકો, આટલાય હોશિયાર હોય છે. પણ ઘણી બધી મને ખ્યાલ છે કે આવી તો ઘણી બધી રમૂજ તમે જ્યાં જાઓ સાહેબ, બસની અંદર, ટ્રેનની અંદર, ઠેર ઠેરને ઘેર ઘેર હાસ્ય મળી જતું હોય છે. તો અવશ્ય જ્યારે પણ, અને ખાસ કરીને તો એ કહીશ કે ભાઈ જીવનમાં છેલ્લે એટલું કહીશ કે જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ દરેકનો એક રસ્તો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ દરેકનો એક રસ્તો હોય છે. પણ એ રસ્તો એને જ જળતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે. તો હસો, હસાવો અને હસી નાખો ને જિંદગી મોજ માણો. આંતરરાષ્ટ્રીય જોબ દિવસની સૌને હાર્દિક શુભકામના સાથે હું રજા લઉં છું.

આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે ગુજરાતી વાર્તાલાપનો કાર્યક્રમ. આજનો વિષય છે દૈનિક જીવનમાં આંકડાશાસ્ત્રનું મહત્વ. લેખન અસફાક શેખ, પઠન રમેશ બારિયા. આધુનિક યુગને માહિતી અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. આજે વિશ્વના દરેક ક્ષેત્રમાં માહિતીનું વિશેષ મહત્વ છે. આ માહિતીનું સંકલન, વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરવાની પદ્ધતિને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો આંકડાશાસ્ત્રને માત્ર ગણિતના વિષય તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે આપણા દૈનિક જીવનનો

ભિન્ન ભાગ છે. આપણે જાણતા કે અજાણતા દરરોજ અનેક નિર્ણયો આંકડાઓના આધારે લઈએ છીએ. વ્યક્તિગત જીવનથી લઈને રાષ્ટ્રીય આયોજન સુધીના દરેક ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનું મહત્વ વધી રહ્યું છે. આંકડાશાસ્ત્રનો મુખ્ય હેતુ ઉપલબ્ધ માહિતીમાંથી યોગ્ય તારણ કાઢવાનો છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પરિવારનો માસિક ખર્ચ નક્કી કરે છે ત્યારે તે ગયા મહિનાઓના ખર્ચનો હિસાબ ધ્યાનમાં રાખે છે. આવક, ખર્ચ, બચત અને ભવિષ્યની જરૂરિયાતોના આધારે બજેટ બનાવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. એટલે કે આંકડાશાસ્ત્ર માત્ર પુસ્તકોમાં મર્યાદિત નથી, પરંતુ જીવનના દરેક પગલે ઉપયોગી છે. દૈનિક જીવનમાં ખરીદી કરતી વખતે પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. ગ્રાહકો વિવિધ દુકાનોમાં મળતી વસ્તુઓના ભાવોની સરખામણી કરે છે, ડિસ્કાઉન્ટ અને ઓફરોનું મૂલ્યાંકન કરે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે. જો કોઈ વ્યક્તિ એક વર્ષના વીજળીના બિલનું વિશ્લેષણ કરે તો તે જાણી શકે કે કયા મહિનામાં વધુ વીજ વપરાશ થયો હતો અને ભવિષ્યમાં ખર્ચ કેવી રીતે ઘટાડવો. આ બધું આંકડાકીય વિચારસરણીનું ઉદાહરણ છે. શિક્ષણના ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વિદ્યાર્થીઓના પરિણામો, હાજરી, પરીક્ષાના ગુણ અને શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન આંકડાઓના આધારે કરવામાં આવે છે. શાળાઓ અને મહાવિદ્યાલયો વિદ્યાર્થીઓના પરિણામોનું વિશ્લેષણ કરીને શિક્ષણની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરે છે. શિક્ષણ નીતિઓ ઘડતી વખતે પણ વિવિધ સર્વેક્ષણો અને આંકડાઓનો ઉપયોગ થાય છે. આજે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં આંકડાશાસ્ત્ર વિના કોઈપણ અભ્યાસ પૂર્ણ માનવામાં આવતો નથી. આરોગ્ય ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનું મહત્વ અત્યંત વિશાળ છે. વિવિધ રોગોના પ્રસાર, મૃત્યુદર, જન્મદર, રસીકરણ કાર્યક્રમો અને આરોગ્ય સેવાઓની અસરકારકતા જાણવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન સમગ્ર વિશ્વે આંકડાશાસ્ત્રની શક્તિનો અનુભવ કર્યો હતો. દરરોજ નવા કેસોની સંખ્યા, સાજા થયેલા દર્દીઓ, મૃત્યુદર અને રસીકરણના આંકડાઓના આધારે સરકારો અને આરોગ્ય સંસ્થાઓએ નિર્ણયો લીધા હતા. આંકડાશાસ્ત્ર વિના આવી મહામારી સામે અસરકારક રીતે લડવું મુશ્કેલ બનતું. કૃષિના ક્ષેત્રમાં પણ આંકડાશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. ખેડૂતો પાક ઉત્પાદન, વરસાદ, જમીનની ઉપજ ક્ષમતા અને બજાર ભાવ જેવા આંકડાઓના આધારે ખેતી સંબંધિત નિર્ણયો લે છે. સરકારો કૃષિ ઉત્પાદનના આંકડાઓના આધારે અનાજની ખરીદી, સંગ્રહ અને વિતરણની યોજનાઓ બનાવે છે. કૃષિ સંશોધનમાં નવા બીજ, ખાતરો અને ખેતી પદ્ધતિઓની અસરકારકતા જાણવા માટે પણ આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોઈ પણ કંપની પોતાના ઉત્પાદનનું આયોજન, વેચાણનું વિશ્લેષણ, ગ્રાહકોની પસંદગી અને બજારની માંગ જાણવા માટે આંકડાઓનો ઉપયોગ કરે છે. માર્કેટ રિસર્ચ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો સમજવામાં આવે છે અને તે મુજબ નવી સેવાઓ અને ઉત્પાદનો વિકસાવવામાં આવે છે. આંકડાકીય માહિતીના આધારે વ્યવસાયિક જોખમો ઘટાડવામાં અને નફો વધારવામાં મદદ મળે છે. સરકારી વહીવટ અને નીતિ નિર્માણમાં આંકડાશાસ્ત્રનું વિશેષ સ્થાન છે. જનગણના, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, ગરીબી અને કૃષિ જેવા ક્ષેત્રોના આંકડાઓના આધારે સરકાર વિવિધ યોજનાઓ બનાવે છે. કોઈ વિસ્તારના વિકાસ માટે ત્યાંની વસ્તી, આવક અને જરૂરિયાતો વિશેની ચોક્કસ માહિતી જરૂરી હોય છે. આંકડાશાસ્ત્ર સરકારને યોગ્ય નિર્ણય લેવામાં અને સંસાધનોના અસરકારક ઉપયોગમાં મદદ કરે છે. આધુનિક ડિજિટલ યુગમાં આંકડાશાસ્ત્રનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. આજે આપણે જે મોબાઈલ એપ્લિકેશનો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીએ છીએ તે તમામ ડેટા પર આધારિત છે. લોકોની પસંદગી, વર્તન અને જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને વિવિધ કંપનીઓ પોતાની સેવાઓમાં સુધારો

0: કરે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોનો પાયો પણ આંકડાશાસ્ત્ર પર આધારિત છે. રમતગમતના ક્ષેત્રમાં પણ આંકડાશાસ્ત્રનું મહત્વ વધ્યું છે. ક્રિકેટ, ફૂટબોલ, હોકી અને અન્ય રમતોમાં ખેલાડીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન આંકડાઓના આધારે કરવામાં આવે છે. ખેલાડીની સરેરાશ, સફળતા દર અને અન્ય પરિણામોના આધારે ટીમની પસંદગી કરવામાં આવે છે. આજે રમતગમતની વ્યૂહરચનાઓ પણ આંકડાકીય વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવે છે. પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. માર્ગ અકસ્માતો, વાહનોની સંખ્યા અને ટ્રાફિક પ્રવાહના આંકડાઓના આધારે માર્ગ સુરક્ષા માટેની નીતિઓ ઘડવામાં આવે છે. જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સંખ્યા અને તેમની જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પર્યાવરણ સંરક્ષણમાં પણ આંકડાશાસ્ત્ર ખૂબ મહત્વપૂર્ણ છે. હવામાન પરિવર્તન, વરસાદ, તાપમાન, પ્રદૂષણ અને કુદરતી સંસાધનોના ઉપયોગ સંબંધિત આંકડાઓના આધારે પર્યાવરણની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માહિતીના આધારે પર્યાવરણ સંરક્ષણ માટેની યોજનાઓ અને નીતિઓ તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિકાસમાં આંકડાશાસ્ત્રનું યોગદાન અતિ મહત્વપૂર્ણ છે. દેશની આર્થિક સ્થિતિ, વિકાસ દર, ઉત્પાદન, વેપાર અને રોજગારી જેવા ક્ષેત્રોના આંકડાઓ દેશની પ્રગતિનું પ્રતિબિંબ દર્શાવે છે. આંકડાશાસ્ત્રના આધારે જ સરકારો લાંબા ગાળાની વિકાસ યોજનાઓ બનાવી શકે છે અને સંસાધનોનું યોગ્ય વિતરણ કરી શકે છે. ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક પ્રોફેસર પીસી મહલનોબિસનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમને ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થાની સ્થાપના કરી અને રાષ્ટ્રીય આયોજનમાં આંકડાશાસ્ત્રના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. તેમના યોગદાનને સન્માન આપવા માટે દર વર્ષે 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવે છે. આજના સમયમાં ડેટા એ નવી શક્તિ છે એવી માન્યતા પ્રચલિત બની છે. યોગ્ય અને વિશ્વસનીય આંકડાઓના આધારે લેવાયેલા નિર્ણયો વધુ અસરકારક અને સફળ સાબિત થાય છે. વ્યક્તિગત જીવન, સામાજિક વિકાસ, આર્થિક પ્રગતિ અને રાષ્ટ્રીય આયોજન દરેક ક્ષેત્રમાં આંકડાશાસ્ત્ર માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. અંતમાં કહી શકાય કે આંકડાશાસ્ત્ર માત્ર સંખ્યાઓનો અભ્યાસ નથી, પરંતુ જીવનને વધુ વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ બનાવવાનું શક્તિશાળી સાધન છે. આજના ડિજિટલ અને માહિતી પ્રધાન યુગમાં દરેક વ્યક્તિ માટે આંકડાશાસ્ત્રની મૂળભૂત સમજ જરૂરી બની ગઈ છે. યોગ્ય આંકડાઓ અને તેમનું યોગ્ય વિશ્લેષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને વિકાસના માર્ગે આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અંતે નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે સાચા આંકડા સાચા નિર્ણયોની ચાવી છે અને સાચા નિર્ણયો જ વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે. જય હિન્દ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: પોલીસ?
3: મિસ સીમા?
2: જી.
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
4: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
3: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે

0: વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસ માં રિપોર્ટ કરો.
1: હેલો મમ્મા.
2: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ મુકદ્દર કા સિકંદરનું ગીત.

0: મુકદ્દર કા સિકંદર ફિલ્મનું ગીત હતું કિશોર કુમારના અવાજમાં. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.
1: ટ્રીટમેન્ટ થઈ રિહેબ વગર તમારું

કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે, અને હવે પ્રસ્તુત કરે છે હિન્દી ફિલ્મ સંગીત. હિન્દી ફિલ્મ સંગીતની પ્રથમ પ્રસ્તુતિ 2011માં આવેલી ફિલ્મ મોસમનું આ ગીત આપ સાંભળશો. શાહિદ માલિયાનો સ્વર, પ્રીતમનું સંગીત, ઇરશાદ કામિલની શબ્દરચના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં એક વિશેષ માહિતી આપના માટે લઈને આવી છું, જે માહિતી આપના સુધી વહેંચવી છે, આપના સુધી પહોંચાડવી છે, તે છે જનકવિ અને મહાન સાહિત્યકાર નાગાર્જુન વિશે. જી હા મિત્રો, જેમનું પૂરું નામ હતું વૈદ્યનાથ મિશ્રા, હિન્દીમાં નાગાર્જુન અને મૈથિલીમાં યાત્રીના ઉપનામથી તેઓ પ્રસિદ્ધ થયા. બન્યું એવું કે તેમનો જન્મ બિહારના દરભંગામાં થયેલો અને ધૂની સ્વભાવને કારણે લોકો તેમને સાહિત્યના કબીર તરીકે નવાજતા. 1936માં શ્રીલંકા જઈને તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ નાગાર્જુન રાખ્યું. એ આમ જોવા જઈએ તો પ્રજાજનના કવિ હતા. શોષિતો અને ખેડૂતોનો સંઘર્ષ અને રાજનીતિક વિસંગતતા આ વિષય પર તેઓ ઘણા તીખા પ્રહાર પણ કરતા. તેમની મૈથિલી કવિતા સંગ્રહ પત્રહીન નગ્નગાશ, આ માટે તેમને 1968માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. બલચનમા અને રતિનાથ કે ચાચી, આ એવી કેટલીક એમની રચનાઓ કે જેમણે તેમને ખૂબ યાદગાર સન્માન અપાવ્યું. હિન્દી, મૈથિલી, સંસ્કૃત અને બાંગ્લામાં તેમણે ઘણી કવિતાઓ લખી. નઈ પોધ, બાબા બટેર, સરનાથ, દુઃખમોચન, વરુણ કે બેટે, આ બધી કવિતાઓ, આ બધી રચનાઓ પણ તેમના નામે જ બોલે છે. 30 જૂન 1911માં આ દિવસે, એટલે કે આજના દિવસે, આ મહાન સાહિત્યકાર નાગાર્જુનનો જન્મ થયો હતો. તેમની જયંતિ પર તેમને સાદર નમન કરીએ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

શાન અને શાંતનુ મોઇત્રાના સ્વરમાં આ હતું થ્રી ઇડિયટ્સ ફિલ્મનું ગીત. સંગીત હતું શાંતનુ મોઇત્રાનું અને શબ્દરચના હતી સ્વાનંદ કિરકેરીની. અને આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજના કલાકાર છે રસિકલાલ ભોજક, જેઓ રજૂ કરી રહ્યા છે પ્રજારામ રાવળની રચના.

0: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સુગમ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો શ્રોતા મિત્રો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આજના કલાકાર છે રસિકલાલ ભોજક. રસિકલાલ ભોજકના સ્વરમાં હવે આપ સાંભળશો નારાયણ સ્વામીની રચના.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં રસિકલાલ ભોજકના સ્વરમાં દાદુ દયાલની રચના આપ સાંભળશો.

0: દાદુ દયાલની રચના આપ હમણાં સાંભળી રહ્યા હતા. રસિકલાલ ભોજકનો સ્વર હતો અને આ સાથે જ સુગમ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 11 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે. આંધ્રપ્રદેશની કેન્દ્રીય આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણ પાછા ખેંચ્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહે હુલ દિવસ નિમિત્તે સંથાલ વિદ્રોહના અમરવીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપી. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી. ભારતીય સેનાએ ચીનની સેના દ્વારા તાજેતરમાં અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશ કરીને કેમ્પ બનાવ્યા હોવાના મીડિયા અહેવાલને ફગાવ્યા.

0: શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હોવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશોના રાજદૂત સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગે ચર્ચા કરી. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહન સાથે પેટ્રોલિંગ કરશે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદ અર્પણ. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસ સીલ કર્યા. ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નવા શૈક્ષણિક ભવન અને હોસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ માટે ભૂમિપૂજન અને તકતી અનાવરણ સમારોહ યોજાયો. અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો બાદ વાપી કાળિયાકુવા બસ સેવા શરૂ કરાતા ગામલોકોમાં ખુશી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: હેલો હેલો
4: હેલો હેલો કુછ તો બોલો.
3: આપકી બાતે આપકી આવાજ.
5: હેલો આકાશવાણી
3: આપકી પસંદ આપકા અંદાજ.
6: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો ये बातें डायरेक्ट करना.
3: फोन इन कार्यक्रम हेलो हेलो.
2: गुड मॉर्निंग सुप्रभात नमस्कार. केम छो श्रोता मित्रों मजा में ने. આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરેટ કાર્યક્રમની સાથે જેનું નામ છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. હેલો
7: હેલો
2: કોણ વાત કરી રહ્યા છો?
7: દસકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના સુરેશભાઈ વાત કરું છું, ભીતિયા ગામથી.
2: જી સુરેશભાઈ, જણાવો આપના વિશે.
7: એમાં એવું છે, મને તમારા કાર્યક્રમો બધા જ ગમે છે. વિવિધ ભારતીના કાર્યક્રમો બધા જ હું સાંભળું છું. આપકે ફનકાર, છાયા ગીત, પછી આપકી ફરમાઈશ આપતી હતી, આપકી ફરમાઈશ સાંભળતો હતો, પછી મન ચાહે ગીત, પછી સદાબહાર નગમે, સખી સહેલી, બધા જ કાર્યક્રમો ટોટલી હું સાંભળું છું. હેલો ફરમાઈશ પિટારામાં આવે છે ને, બધા જ કાર્યક્રમો હું સાંભળું છું.
2: આપ સતત રેડિયો સાંભળતા રહો છો એનો મતલબ એવો ને?
7: આ રેડિયો મારી જોડે જ છે અત્યારે.
2: અચ્છા, બરાબર છે.
7: રેડિયો તો 24 કલાક સવારે 6 વાગે ચાલુ કરી દઉં, તે રાત્રે 11 વાગ્યા સુધી રેડિયો, 1-1.5 વાગ્યા સુધી રેડિયો હું સાંભળું છું. 1 વાગ્યા સુધી નાનપણથી 5 વર્ષનો હતો ત્યારથી હું રેડિયો હું સાંભળું છું.
2: અત્યારે આપની ઉંમર કેટલી થઈ?
7: અત્યારે તો આપની ઉંમર 30 વર્ષ છે. છેલ્લા લગભગ 1996 ની સાલ મારી હતી અને 2000 ની સાલ થી હું રેડિયો સાંભળું છું.
2: અચ્છા, એટલે લગભગ તમે 25-1 વર્ષ થી રેડિયો ના શ્રોતા છો?
7: હા, નિયમિત શ્રોતા મિત્રો હું છું.
2: શ્રોતા મિત્ર છો એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો, કારણ કે આપ જેવા શ્રોતાઓ છે એના લીધે જ અમને ઉત્સાહ વધારે આવે છે અમારા કાર્યક્રમોને રજૂ કરવામાં. આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
7: એક મારે ગીતની ફરમાઈશ કરવી હતી, પણ ગઈ વખત મેં કોલ કર્યો હતો, પણ ગઈ વખત મારી ગીતની ફરમાઈશ નથી આપી તમે, એટલે આપ તો જરૂરથી મારી ગીતની ફરમાઈશ કરી દેજો.
2: ચોક્કસથી આપીશું, કારણ કે એટલા બધા શ્રોતાઓના કોલ આવતા હોય છે અને દરેકની સાથે સંવાદ કરીને ક્યારેક એવું બને કે સમય અમને પરમિશન ના આપતો હોય ને, એટલા માટે અમે તમારું કોલ અંદર ઇન્ક્લુડ ના કરી શક્યા હોઈએ, તો એના માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ.
7: આપનું નામ જાણી શકું છું? આપનું નામ શું છે?
2: મારું નામ છે સાક્ષી.
7: ઓકે, તો મારું નામ છે સુરેશ. મારે ગીતની ફરમાઈશ કરવી છે. પિક્ચર નું નામ છે સાજન કા ઘર, પિક્ચર નું ફિલ્મ નું નામ છે, બરોબર. અને ગીતના શબ્દો છે, અપની ભી જિંદગી મેં ખુશીઓ કા

0: હેલો હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવો.
1: આપણે અમદાવાદ આકાશવાણી અમદાવાદથી બોલો.
0: જી, આકાશવાણી અમદાવાદથી વાત કરી રહ્યા છે. આપનું નામ?
1: હું જયેશભાઈ પંજાલ બોલું. તમે કોણ? હિનાબેન બોલો.
0: હું સાક્ષી વાત કરું છું.
1: સાક્ષીબેન, મેં તમારો અવાજ સવારે સવારે કાર્યક્રમમાં ઘણી વાર સાંભળું છું.
0: ધન્યવાદ. કેવું લાગે આપને સવારે સવારે કાર્યક્રમ?
1: બહુ સરસ લાગે છે. અને તમે જે સવારે સવારે કાર્યક્રમમાં જૂના ગીતો વગાડો છો ને, એ સાંભળવાની બહુ મજા આવે છે સવાર સવારમાં. એટલે શું છે કે આવી રીતે તમે કોઈ કલાકારોની પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય ને, તો તમે આવો સવારે સવારે કાર્યક્રમમાં આપતા રહેજો.
0: ચોક્કસથી અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે અમે અમારા શ્રોતાઓને મીઠી મીઠી વાનગીઓ જ ગીતો દ્વારા અને માહિતી દ્વારા પીરસીએ.
1: ચોક્કસ. અને તમે ગીતો તમે સારા આપો છો. તમને જય ભારતી કાર્યક્રમમાં બી મેં સાંભળ્યા છે ઘણી વાર.
0: ધન્યવાદ, આપે મને સાંભળી છે.
1: ચોક્કસ. અને આજે તમારા આકાશવાણી અમદાવાદમાં જે હિનાબેન મોદી સમાચાર જે વાંચી સંભળાવે છે ને રેડિયો પર, એ સાંભળવાની ખૂબ મજા આવે છે.
0: જી જી જી.
1: અને એમાંથી બધું ઘણું બધું જાણવા મળે છે, વાવાઝોડા, વરસાદની અને સરકારની યોજના જે છે એ બધું અમને હિનાબેન મોદી જણાવે છે રેડિયોના માધ્યમથી.
0: જી જી, બિલકુલ બિલકુલ. અમને ખૂબ જાણીને આનંદ થયો કે આપ જેવા શ્રોતાઓ અમારા કાર્યક્રમ નિયમિતપણે સાંભળો છો અને અમને જણાવો પણ છો.
1: હા, અને સાક્ષીબેન, મારો જે માધ્યમ છે ને, મારા માટે તો રેડિયો જ મારા માટે તો મારું માધ્યમ છે. કારણ કે શું છે કે હું આંખે પોતે જન્મથી બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી.
0: અચ્છા, તો આપની દિનચર્યા કેવી રહે છે?
1: એમ તો હું મેડમ બ્લાઇન્ડ છું, પણ મેં પોતે સિંગર છું, ભજન નો ગાયક છું, લોકગીત એવું બધું ગાવા જાઉં છું.
0: શું વાત છે, ખુબ સરસ, ખુબ સરસ.
1: હા, અને તમે જે અહિયાંથી અમદાવાદ વડોદરા પરથી જે સહિયર કાર્યક્રમ જે લિપિબેન ને અલ્પબેન આપે છે ને, એને સાંભળવાની પણ ખુબ મજા આવે છે. એની તારીફ કરવા માટે બી શબ્દ નથી.
0: જી જી, ધન્યવાદ. આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: આપણે જે હમણાં સંગીતકાર મદન મોહન નો જન્મદિવસ હતો ને આપણે 25 જૂને,
0: જી જી,
1: તો એમનું પેલું લતા મંગેશકરે ગાયેલું પેલું અનપડ ફિલ્મ નું ગીત છે ને,
0: બિલકુલ બિલકુલ સંભળાવીશું. આપને કોઈ મિત્રોના નામ લેવા ઈચ્છો છો?
1: આપણે મિત્રો મંડળમાં છે ને તે રેડિયોના માધ્યમથી મળ્યા છે. આપણે નાનપુરા સુરત થી પિયુષભાઈ મહેતા છે અને ભાવનગરના અફઝલભાઈ છે અને આપણા શું કે જિજ્ઞેશભાઈ ખારવા, અમને નવા જ મિત્રો થયા છે ખંભાતના. ને આકાશવાણીના જે બેન છે 90 વર્ષ જે પૂર્ણ થયા છે ને, એના માટે તમને આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા છે એટલે એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું. અને તમારો કાર્યક્રમ જે ફોનિંગ કાર્યક્રમ છે તે આ રીતે જ પ્રગતિ કરતો રહે અને આગળ વધતો રહે અને સમય વધતો રહે, આવી અમારા તરફથી તમને બી શુભેચ્છા એલાંગસર ભાઈઓ અને બહેનોને.
0: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, કારણ કે આકાશવાણીના જે 90 વર્ષ છે ને એનો મોટા ભાગનો શ્રેય અમારા શ્રોતાઓને જાય છે.
1: ચોક્કસ,
0: અમારા શ્રોતાઓને કારણે જ આકાશવાણી આજે અડીખમ ઊભું છે.
1: હા, પણ એમાં એવું ને કે બેન, તમે જો હોય ને તો જ અમે કાર્યક્રમ સાંભળી શકીએ. તમે ના હો અને કાર્યક્રમ ના પીરસતા હોય તો અમને સાંભળવા જ ના મળતો. એટલે તમારો એમ તમારા ફાળે જ જાય. મેન જે છે એ તમારા જેવા બહેનો અને ભાઈઓનો એલાઉન્સર જે એલાઉન્સમેન્ટ કરો છો એમનું ખાસ વધારે કામ છે, એટલે એમનો ફાળો વધારે છે. એટલે તમે જે કાર્યક્રમ પ્રસ્તુત કરો છો તે જ અમને સાંભળવા મળે છે અને તમે કાર્યક્રમ ના પીરસતા હોય તો અમને સાંભળવા જ ના મળતો હોય.
0: જી જી, એ વાત આપની બિલકુલ સાચી છે, બિલકુલ સાચી.
1: હા, અને તમે અહીંયાથી ભજનો ને લોકગીતો પ્રસ્તુત કરો છો ને એ બી અમે સાંભળીએ છીએ, એટલે ખરેખર તો તમારે ફાળો જાય છે, એટલે તમને અમારા તરફથી શુભેચ્છા.
0: ખૂબ ખૂબ ધન્યવાદ આપને સંભળાવ્યા આપની પસંદનું આ ગીત.
1: ઓકે, આવજો
0: આવજો.

0: હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોણ વાત કરી રહ્યા છો?
1: હા, હું સુભાષભાઈ માનિકલાલ ભાવસાર બાપુનગર થી બોલું છું.
0: જી, આપ શું કરી રહ્યા છો?
1: હું અહિયાં મંદિરે દર્શને આવ્યો, ચકડી માર્યા.
0: અચ્છા, શંકર દાદા ના મંદિરે દર્શન કરવા આવ્યા છો?
1: તો એક મહાદેવ નું ગીત લગાવજો. સારું,
0: ચોક્કસથી જણાવો આપની પસંદ નું ગીત.
1: જય જય શિવ શંકર કાંટા લગે ન કંકર.
0: સંભળાવીએ આપને આપની પસંદ નું આ ગીત.

0: હેલો,
1: હેલો,
0: નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો?
1: હર્ષદ ગાયત્રી નગરથી નંદુબેન બોલું છું.
0: સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં. આપ શું કરી રહ્યા છો હાલ?
1: હું, મારી ઉંમર 68 વર્ષની છે. હું સિલાઈ કામ કરું છું મશીન ઉપર.
0: સિલાઈ કામ કરો છો? શું બનાવો છો આપ સિલાઈ કરીને?
1: બ્લાઉઝ બનાવું, ડ્રેસ બનાવું.
0: અચ્છા, કેટલા વર્ષોનો અનુભવ છે આપનો?
1: 40 વર્ષથી લગભગ સિલાઈ કામ કરું છું અને 68 વર્ષ મારા છે અને 45 વર્ષથી લગભગ રેડિયો સાંભળું છું.
0: 45 વર્ષથી રેડિયો સાંભળો છો અને 40 વર્ષથી સિલાઈ કામ કરી રહ્યા છો, એટલે સિલાઈમાં તો આપ માસ્ટર હશો જ. અને સિલાઈ કરતા કરતા રેડિયો સાંભળતા રહો છો?
1: મારા મશીન ઉપર રેડિયો ચાલુ જ. મારી જો 3 રેડિયા છે બેન.
0: ઓહો, શું વાત છે. 3 રેડિયો એક સાથે ચાલુ કરો કે એક પછી એક ચાલુ કરો?
1: ના ના, વારા ઉપર છે એક, હું સુઈ જઉં ત્યાં છે એક, નીચે છે એવી રીતે.
0: અચ્છા, એટલે આપ જે જગ્યા ઉપર ઘરમાં જાઓ

0: છો ત્યાં દરેક જગ્યા પર આપણે રેડિયો રાખ્યો છે.
1: રેડિયો ખૂબ શોખ છે મને સાંભળવાનો,
0: એટલે રેડિયો થી વિખોટા નહીં પડવાનું, બરાબર ને?
1: નહીં નહીં, ના ના,
0: ખુબ સરસ, ખુબ સરસ, સાંભળીને આનંદ થયો.
1: રેડિયો ચાલુ જોયે મારી જોડે.
0: અચ્છા, અને સિલાઈ કરતા કરતા જયારે આપ રેડિયો સાંભળતા હોય ત્યારે આપને મજા પણ આવતી હશે ને સિલાઈ કરવા?
1: મજા આવે, જોડે જોડે ગુનગુનાવું પડે રેડિયા માં ગીત આવતા હોય તો.
0: અરે વાહ, કયા પ્રકારના ગીતો સાંભળવા ગમે આપને?
1: મને જૂના જૂના પિક્ચર ના બહુ ગીતો.
0: જૂના પિક્ચર ના ગીતો વધારે ગમે છે.
1: ભજનો ગમે, લોકગીતો ગમે.
0: અને વિવિધ ભારતી અને આકાશવાણી પરથી જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેમાંથી કયા કાર્યક્રમો આપને વધારે ગમે?
1: બધા લગભગ, આમ તો મોસ્ટલી બે કાર્યક્રમ સાંભળું છું.
0: સૌથી વધારે કયો ગમે?
1: હેલો હેલો કાર્યક્રમ છે, સહિયર કાર્યક્રમ છે, એ બધા કાર્યક્રમો સાંભળું છું.
0: હેલો હેલો કાર્યક્રમ ને સહિયર કાર્યક્રમ આપને સાંભળવો ગમે?
1: હું સહિયર નો નિયમિત પત્ર મિત્ર છું. સહિયર
0: સહિયર કાર્યક્રમ અને હેલો હેલો કાર્યક્રમ માં અમે શ્રોતાઓ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકીએ છીએ, એટલા માટે આપને વધુ ગમે છે કાર્યક્રમ. અને રેડિયો તો તમે નિયમિત સાંભળો જ છો, તમે કહો છો કે સિલાઈ કરતા કરતા તમે રેડિયો સાંભળો છો, પણ રેડિયો સાંભળતા સાંભળતા તમે ફોન તમારો સાંભળશો જ્યારે ત્યારે તમને વધારે આનંદ આવશે, બરાબર ને? કેમ કે રેડિયો પર જયારે બીજાનો અવાજ સાંભળીએ એ જો આપને ગમતો હોય તો પછી આપણો પોતાનો અવાજ આવે એ તો ગમે જ ને?
1: ખુબ આનંદ થાય આપણને.
0: બિલકુલ બિલકુલ બિલકુલ,
1: રેડિયો તો છે જીવનમાં ઘણો ઉપયોગી છે આપણા, બરાબર?
0: બિલકુલ ઉપયોગી છે. આપને રેડિયો કઈ રીતે ઉપયોગી થયો આટલા વર્ષોમાં મને જણાવો.
1: જો રેડિયો, જો આપણે વાવાઝોડું આવતું હોય, કોઈ ભૂકંપ આવતો હોય, કોઈ વરસાદ ની આગાહી હોય, એ દરેક આપણને રેડિયોમાં જાણવા મળે છે. અને દેશ વિદેશ ના સમાચારો પણ જાણવા મળે રેડિયોમાં.
0: બિલકુલ, સમાચાર પણ સાંભળવા મળે, માહિતી પણ જાણવા મળે, અને સાથે મનોરંજન પણ પૂરું પાડે.
1: મનોરંજન પણ, લોકગીત છે, લોક વાર્તા છે, લગભગ બધું સાંભળું છું, ગમે છે બધું મને. દિવાળી બેન ભીલનું મને કોઈ પણ ભજન સંભળાવજો.
0: ચોક્કસથી આપને સંભળાવીએ આપની પસંદનું આ ભજન.

0: હેલો, હું
1: હલો મેડમ, કેમ છો?
0: મજામાં છું. આપ કેમ છો?
1: મજામાં છે.
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: ભચાઉથી બોલો છો? રાહુલ ઠક્કર. કેવો અમદાવાદમાં વરસાદ છે કે નહીં?
0: રાહ જોઈ રહ્યા છે અમદાવાદીઓ વરસાદની.
1: અહીંયા જ છે, બહુ ગરમી છે. ગીત સંભળાવશો?
0: ચોક્કસ થી સંભળાવીએ. હાલ આપ શું કરી રહ્યા છો? પેલા આપની સાથે વાત કરીએ, ગીત તો સંભળાવીશું. કયા કયા કાર્યક્રમો આપ સાંભળો છો?
1: હું સવારે મેડમ 7 વાગ્યા થી ચાલુ રેડિયો, બપોર સુધી ચાલુ રાખું મારે રેડિયો, પછી સાંજ ના ચાલુ રાખું.
0: અચ્છા, એટલે સવાર અને સાંજ નિયમિતપણે આપ રેડિયો સાંભળો છો?
1: હા સાંભળો. ખેડૂત નું આવી, પછી બાળસભા.
0: જી, કયું ગીત આપ સાંભળવા ઈચ્છો છો?
1: સૂર્ય સૂર્ય ફિલ્મ નું ગીત સાંભળું. હા ભગવાન કરા નથી. હા, નામ લઈ લઉં મિત્ર ના.
0: ચોક્કસ થી.
1: દેવસી મારી આ ભત્રીજી છે ધ્યાની, અને ચેતન મારી નામ, અમૃતબેન પા, તમારે બધાને ગીત સાંભળ્યું સંભળાવી દેજો.
0: સંભળાવીએ આપને આપની પસંદ નું આ ગીત.
1: થેન્ક યુ.
0: વેલકમ.

0: હેલો,
1: હેલો,
0: નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો?
1: કેમ છો બેન?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: બસ મજામાં. હું ભુજોડી કચ્છથી સુમરા આશીષભાઈ વાત કરું બેન.
0: સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં.
1: અમે નિયમિત સાંભળીએ છીએ બધા કાર્યક્રમ તમારા, હાલો હાલો કાર્યક્રમ સાંભળી. બધા કાર્યક્રમ મહિલા જગત ને બધા સારા હોય છે એમ.
0: બધા કાર્યક્રમો આપને ગમે છે?
1: જી બિલકુલ ગમે છે.
0: આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: આજે તો મને ફિલ્મ એકા રાજા રાની છે ને ગોવિંદા વાળું,
0: જી
1: એનો કુમાર સાનુ નલગા યજ્ઞ ની અવાજમાં દિલ કો રારા સા આરામ દેંગે ગીત હોય તો એ ગીત ચોક્કસ સાંભળવી, બહુ ગમે છે. ને હું ટ્રાય કરતો હતો, કઈ તું હમણાં માન લાગ્યો મારો ફોન.
0: ઘણા સમયથી આપ પ્રયત્ન કરી રહ્યા હતા?
1: હા, ઘણા સમયથી, દોઢ મહિનાથી ટ્રાય કરું.
0: દોઢ બે મહિનાથી પ્રયત્ન કરો છો ત્યારે આજે આપનો ફોન કોલ લાગ્યો છે?
1: જી બિલકુલ. તમે કોણ બોલો ભાઈ?
0: હું વાત કરી રહી છું સાક્ષી.
1: અચ્છા, બરોબર. બધા તમારા કાર્યક્રમ સાંભળો, બધા અચ્છા હોય છે, સારા હોય છે, બધું મજા આવે છે સાંભળવા.
0: ખુબ ખુબ ધન્યવાદ, આપ અમારા દરેક કાર્યક્રમ સાંભળો છો અને અમને ખુબ ગમે કે જયારે શ્રોતાઓ સતત અમારી સાથે જોડાયેલા રહેવા માટે પ્રયત્ન કરતા હોય.
1: અહીંયા વરસાદ કેવું છે અમદાવાદનું?
0: અમદાવાદમાં અમદાવાદીઓ વરસાદ ની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવતો નથી?
1: ના, અહીંયા નથી આવ્યો, અહીંયા અમને ખબર, એટલે તમને કહું અમારા કને મોકલો વરસાદ, એમ ગરમી બહુ થાય છે અમને.
0: અમદાવાદીઓ પણ વરસાદ ની ખુબ રાહ જોઈ રહ્યા છે. આપણે ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે જલ્દી થી જલ્દી વરસાદ ને મોકલે.
1: બિલકુલ બિલકુલ, વરસાદ મોકલે તો પછી અમે ચક થઈ જાય છે, અમે કામ કરતા કરતા બહુ પસીનો વરે છે એમ.
0: સાચી વાત છે, સાચી વાત છે. ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે. ગરમી થી બચવા માટે આપ શું કરો છો?
1: ગરમી માંથી બચવા માટે બેન શું કરી છે, લીંબુ પાણી બનાવી પી છે, પછી ઠંડક કરી છે.
0: ગરમીનું પ્રમાણ અમદાવાદમાં પણ ખુબ છે. વરસાદ ની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને વરસાદ આવે એવી ઈશ્વર ને આપણે સૌ પ્રાર્થના કરીએ. બરાબર?
1: બિલકુલ બિલકુલ, બરોબર. ભલે બેન, આવજો
0: આવજો.

0: અમારા દરેક કાર્યક્રમ સાંભળો છો અને અમને ખૂબ ગમે કે જયારે શ્રોતાઓ સતત અમારી સાથે જોડાયેલા રહેવા માટે પ્રયત્ન કરતા હોય.
1: વરસાદ કેવું છે અમદાવાદનું?
0: અમદાવાદમાં અમદાવાદીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવતો નથી?
1: ના, અહીંયા નથી આવ્યો. અમને ખબર એટલે તમને કહું, અમારા કને મોકલો વરસાદ, એમ ગરમી બહુ થાય છે અમને.
0: અમદાવાદીઓ પણ વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી વરસાદને મોકલે.
1: બિલકુલ બિલકુલ, વરસાદ મોકલે તો પછી અમે થઈ જાય છે, અમે કામ કરતા કરતા બહુ પસીનો વરે છે.
0: સાચી વાત છે, સાચી વાત છે. ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે. ગરમીથી બચવા માટે આપ શું કરો છો?
1: ગરમીમાંથી બચવા માટે બેન શું કરી છે, લીંબુ પાણી બનાવી પી છે, પછી ઠંડક કરી છે.
0: ગરમીનું પ્રમાણ અમદાવાદમાં પણ ખૂબ છે. વરસાદની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને વરસાદ આવે એવી ઈશ્વરને આપણે સૌ પ્રાર્થના કરીએ. બરાબર?
1: બિલકુલ બિલકુલ, ભલે બેન આવજો.
0: આવજો.

0: અને આ ગીત સાથે આજનો આ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત થાય છે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાઝ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાઝ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે, અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10-11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 079-2754-1942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને

0: સાંભળો તમારી પસંદગીના ગીતો. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય બાય.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જીમી અને વસુધાને સાંભળીએ.

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા જિમ્મી અને વસુધાનસ્વરમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે આંધ્રપ્રદેશની કેન્દ્રીય આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ રહેલા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું. સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે આવતીકાલથી જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓની માલિકીના પેટ્રોલ પંપ પર આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માર્ગ અને પવિત્ર ગુફા તરફ જતા બંને માર્ગો પર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. શાંતિ સમજૂતી દિવસના 40મા વર્ષ પ્રસંગે મિઝોરમના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય હવે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં સરહદ પારની નાણાકીય ચૂકવણી માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનના પક્તિકા અને કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની લશ્કરી હવાઈ હુમલાની ટીકા કરી. ગુજરાતમાં

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો મનર ઉદાસના સ્વરમાં ગઝલ.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
4: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
3: ધારાબેન, આજે આપણે બહેનો માટે

0: સરસ મજાનું નાટક લઈને ઉપસ્થિત થયા છીએ.
1: અને એ નાટકનું નામ છે ભાષાનું ભદ્રમ ભદ્ર,
0: જેનું લેખન કર્યું છે ડોક્ટર કાંતિ ગોરે
1: અને રજૂઆત છે ડોક્ટર ઉમર સમાની.
0: ભાગ લેનાર કલાકારો સર્વશ્રી કમલેશ પંચોલી,
1: સુનિલ માકડ
0: અને દીપા ચૌહાણ.
1: તો આવો બહેનો સાંભળીએ નાટક ભાષાનું ભદ્રમ ભદ્ર.

0: કોણ આવ્યું છે? હમણાં જ દરવાજો ખોલું હો.
1: એ તો હું અરવિંદ છું. આ દરવાજો તો ખુલ્લો જ છે.
0: ઓય માં, હું તો દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગઈ. તો તે બેલ શું કામ વગાડી?
1: એ તો આ તમે લખ્યું હતું ને, બેલ વગાડવી.
0: એ તો દરવાજો બંધ હોય તો વગાડવાની હોય.
1: એમ લખવું જોઈએ ને કે દરવાજો બંધ હોય તો બેલ વગાડવી.
0: પણ દરવાજો બંધ હોય તો એ તો દેખાય.
1: દરવાજો ખુલ્લો હોય તો પણ દેખાય.
0: તું તો મૂરખનો સરદાર લાગે છે.
1: હા, વાવા વાવા, હું તો મૂરખનો સરદાર, હું તો મૂરખનો સરદાર.
0: એ અક્કલ વગરના, મેં તને મૂરખનો સરદાર કહ્યો તેમાં તું ખુશ થાય છે?
1: હા, સરદાર એટલે શું?
0: સરદાર એટલે આગેવાન, બધાનો ઉપરી. સરદારની વાત બધાએ માનવી પડે.
1: હા, તો તમે મને સરદાર કહ્યો એટલે હું ખુશ થયો.
0: પણ મેં તો તને મૂરખનો સરદાર કહ્યો છે.
1: આ મૂરખ કોને કહેવાય?
0: અક્કલ વગરનાને, કંઈ સમજે નહીં ને તેને.
1: બરાબર છે, પણ મૂરખને સમજાવી શકે એને કેવો કહેવાય?
0: એણે બહુ મુશ્કેલ કામ કર્યું ને એમ કહેવાય.
1: હવે મૂરખને પણ સમજાવી શકે એને બુદ્ધિમાન કહેવાય. આ કહેવાય કે નહીં?
0: એને તો બહુ જ અક્કલવાળો માનવો જ પડે.
1: હવે મને કહો, આ સરદારનું કામ શું?
0: એની સાથેના પાસેથી કામ લેવું, એમને પ્રેરણા આપવી, એમને સમજાવવા અને.
1: બસ બસ બસ બસ, આ તો બહુ થઈ ગયું. તમે મને મૂરખનો સરદાર કહ્યો, આ બરોબર કે નહીં?
0: હા, તે કયો જ ને, તેમાં વળી તું ખુશ થયો.
1: હા, તે થાવ ને, તમે જ કહ્યું, બીજાને સમજાવી શકે, પ્રેરણા આપી શકે, કામ લઈ શકે, તેને સરદાર કહેવાય.
0: હા, પણ તેનું શું છે?
1: તો પછી મૂર્ખને પ્રેરણા આપવી, એની પાસે કામ લેવું અને મૂર્ખને પણ સમજાવવું, આ બધું કામ કરનાર બુદ્ધિશાળી હોય કે નહીં?
0: હા હા, એ તો બુદ્ધિશાળી જ હોય.
1: તો મૂર્ખનો સરદાર બુદ્ધિશાળી હોય તો જ આ કરી શકે. આ તમે મને બુદ્ધિશાળી કહ્યો એટલે હું ખુશ થયો.
0: ઓ તારી તો ભલી થાય. મૂર્ખનો સરદાર એટલે વધારે મોટો મૂર્ખ, એમ હું તો માનતી હતી.
1: પણ ભલી કોણ છે? એ મારી કેમ થાય? અને મારે એની સાથે પરણવાનું છે.
0: હે ભગવાન, આને તે કેમ પહોંચવું?
1: મને પહોંચવું એટલે શું? હે, મારા માથા પર પહોંચીને તમારે આ વાસણ મારા માથા ઉપર મૂકવાના છે.
0: અરે રે, તારી માથાકૂટમાં હું તો વાસણ ઘસવાનું જ ભૂલી ગઈ.
1: હા, પણ આ થોડા વાસણ અલગ પડ્યા છે, એમ કેમ?
0: અરે, એ તો ઘસાઈ ગયા છે.
1: પણ વાસણ તો એવા ને એવા જ છે, કોઈ વાસણ ઘસાયેલું નથી.
0: અરે, એ તો અલગ રાખેલા વાસણ સાફ છે અને બીજા ગંદા છે, એઠા છે.
1: તો તમે એમ કહો ને કે તમે વાસણ સાફ કરો છો, વાસણને ઘસીને થોડા જ પાતળા કરવાના હોય?
0: હે ભગવાન, તને કેમ પહોંચવું? ચાલ, તારા માટે ચા મૂકું.
1: તે ચા તમે ક્યાં મારા માથા ઉપર મૂકશો?
0: અરે, મને લાગે છે કે હું ગાંડી થઈ જઈશ.

0: ગંદા છે, એઠા છે.
1: તો તમે એમ કહો ને કે તમે વાસણ સાફ કરો છો. વાસણને ઘસીને થોડા જ પાતળા કરવાના હોય.
0: હે ભગવાન, તને કેમ પહોંચવું? ચાલ તારા માટે ચા મૂકું.
1: તે ચા તમે ક્યાં મારા માથા ઉપર મૂકશો?
0: અરે મને લાગે છે કે હું ગાંડી થઈ જઈશ.
1: તમને એવું લાગે છે કે તમે ચોક્કસ ગાંડા થઈ જશો કે પછી તમને એવી શંકા છે?
0: અરે પણ હું તો બધું ભૂલી ગઈ. મને કાંઈ જ ખબર નથી કે હું શું કરતી હતી.
1: જો જો, હું તમને સમજાવું. આપ વાસણ સાફ કરતા હતા અને પછી આપ મારા માથે ચા મૂકવાના હતા.
0: ડફોડ, તું હવે ચૂપ રહીશ?
1: આ ડફોડમાં ફોડવું ક્રિયાપદ રહેલું છે એ મને સમજાય છે, પણ ડને કઈ રીતે ફોડી શકાય એ મને સમજાતું નથી. અને આપ મારા માથે કઈ રીતે ચા મૂકશો ને એ પણ મને ખબર પડતી નથી.
0: જો હું તારી માસી થાઉં, ખબર છે ને?
1: હા હા, પણ માસી એટલે કે માં જયસી, પણ માં નહીં.
0: હે ભગવાન, મારા તે કેવા ભોગ લાગ્યા કે આની સાથે માથાકૂટ કરું છું. આની માના ડેથ પછી કોલેજમાં ભણવા મૂક્યો અને એને હોસ્ટેલમાં મૂક્યો જેથી એ સારી રીતે અભ્યાસ કરી શકે, પણ આ તો અક્કલનો ઓથમીર નીકળ્યો.
1: જુઓ જુઓ માસી, તમે મને કન્ફ્યુઝ કરો છો. સોરી, કન્ફ્યુઝ તો પરભાષાનો શબ્દ છે. સોરી, મારે એમ કહેવું જોઈએ કે આપ મને મૂંઝવી રહ્યા છો.
0: સોરી પણ પરભાષાનો શબ્દ છે.
1: ઓ ધન્યવાદ ધન્યવાદ, આપે ઉત્તમ કાર્ય કર્યું, મને ભાષા દોષના મહાન પાતકમાંથી બચાવી લીધો. મારે સોરી નહીં પણ મને ક્ષમા કરો એમ કહેવું જોઈએ, પણ એમાં અર્થદોષ રહેલો છે.
0: એમાં વળી અર્થદોષ કેમ આવ્યો?
1: એમાં આવતો ક્ષમા શબ્દ વ્યક્તિગત નામ છે.
0: એ વેદ્યા, તું આવો બકવાસ કેમ કરે છે?
1: હું તો મારા સરના આપેલા આદેશનું પાલન કરું છું. એ તો અમારા સર, સોરી સોરી સોરી, અમારા ગુરુજી, સોરી નહીં ક્ષમા કરો કહેવાય. અમારા પૂજ્ય ગુરુજીએ ભાષાનો સત્ય પ્રયોગ કરવાનું અને એના મૂળ સુધી જવાનું કહે છે.
0: ઓહો, હવે સમજાયું. આ બધી ઉપાધિનું મૂળ ક્યાં છે?
1: માસી, ઉપાધિ તો ગ્રેજ્યુએટ થયા પછી મળે. અરે સોરી, નહીં નહીં ક્ષમા, હું ક્ષમા યાચું છું. ગ્રેજ્યુએટ એટલે કે
0: સ્નાતક.
1: ઓ, આપે પણ માતૃભાષાનું અધ્યયન કર્યું છે?
0: હા, હું પણ ગુજરાતી ભણી છું.
1: તો પછી આપ શુદ્ધ ભાષાના શુદ્ધ શબ્દોને એના મૂળ અર્થમાંથી સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા?
0: વત્સ, એ બધું પછી. આપણે શૈલેશ કાકાના ઘરે નામકરણ વિધિ માટે જવાનું છે.
1: હા, પણ આ વત્સ શબ્દ જરા સ્પષ્ટીકરણ માગે છે.
0: કેમ?
1: એમાં મારા પશુત્વનું દર્શન થાય છે.
0: તને હાથ જોડું છું હવે. ભસી મરને, વત્સ શબ્દથી તને શી તકલીફ છે?
1: મને પશુ જાહેર કરવાનો ઈરાદો આપે ફરીથી. સોરી સોરી સોરી, અમારા ગુરુજી, સોરી નહીં ક્ષમા કરો કહેવાય. અમારા પૂજ્ય ગુરુજીએ ભાષાનો સત્ય પ્રયોગ કરવાનું અને એના મૂળ સુધી જવાનું કહે છે.
0: ઓહો, હવે સમજાયું. આ બધી ઉપાધિનું મૂળ ક્યાં છે?
1: માસી, ઉપાધિ તો ગ્રેજ્યુએટ થયા પછી મળે. અરે સોરી, નહીં નહીં ક્ષમા, હું ક્ષમા યાચું છું. ગ્રેજ્યુએટ એટલે કે
0: સ્નાતક.
1: ઓ, આપે પણ માતૃભાષાનું અધ્યયન કર્યું છે?
0: હા, હું પણ ગુજરાતી ભણી છું.
1: તો પછી આપ શુદ્ધ ભાષાના શુદ્ધ શબ્દોને એના મૂળ અર્થમાંથી સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા?
0: વત્સ, એ બધું પછી. આપણે શૈલેશ કાકાના ઘરે નામકરણ વિધિ માટે જવાનું છે.
1: હા, પણ આ વત્સ શબ્દ જરા સ્પષ્ટીકરણ માગે છે.
0: કેમ?
1: એમાં મારા પશુત્વનું દર્શન થાય છે.
0: તને હાથ જોડું છું હવે. ભસી મરને, વત્સ શબ્દથી તને શી તકલીફ છે?
1: મને પશુ જાહેર કરવાનો ઈરાદો આપે ફરીથી.

0: આ બધું ભદ્રમ ભદ્ર તને કોણ શીખવાડે છે?
1: મારા પૂજ્ય ગુરુજી.
0: એ શું કહે છે?
1: એ કહે છે કે હાલમાં વોટ્સએપ અને ફેસબુકમાં શંકર ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે.
0: તે પણ શંકર એટલે મિશ્ર ભાષા વાપરી, તારા શબ્દોમાં વોટ્સએપ અને ફેસબુક શબ્દોને વાપરીને.
1: હા, પણ મેં શબ્દકોશનું અધ્યયન કર્યું, એમાં મને વોટ્સએપ અને ફેસબુક એના માટે ગુજરાતી શબ્દોના દર્શન ન થયા.
0: તો ચોખ્ખું કહીને કે તને ગુજરાતી શબ્દકોશમાં વોટ્સએપ અને ફેસબુક શબ્દો ન મળ્યા, આ અધ્યયન અને દર્શનની પત્તર ફાડે છે તે?
1: અરે રે રે રે, આપે આ પત્તર ફાડ્યો, એવો અસંસ્કૃત શબ્દ પ્રયોગ કેમ કર્યો?
0: હવે ચૂપ મર, નહીં તો આ સાણસી ફટકારીશ.
1: સાણસી મારીશ એમ કહેવાય, ફટકારીશ નહીં. ફટકારીશ ક્રિયાપદ તો કોઈને ફટકો મારવાનું ચાબુક જેવું સાધન હોય તો જ પ્રયોગ જાય.
0: હવે માથાકૂટ મૂક અને આ ચા પી લે.
1: અહીં પણ એક સમસ્યા છે.
0: બેટા, તને આ ચા પીવામાં સમસ્યા નડે છે?
1: નહીં નહીં નહીં, શબ્દના ખોટા પ્રયોગની સમસ્યા છે.
0: અરે ભાઈ, તારી સમસ્યાની ઉપાધિમાં ચા ઠરી જશે. બોલ, તારી શી સમસ્યા છે?
1: કેટલાક કહે છે કે ચા પીવી જોઈએ અને કેટલાક કહે છે કે ચા પીવો જોઈએ.
0: જો તું ચા પીવી જોઈએ એમ કહીશ તો પણ ચાનો સ્વાદ તો એ જ રહેશે, અને ચા પીવો જોઈએ એમ કહીશ તો પણ ચા એવી ને એવી જ રહેશે.
1: ઠીક છે, પણ સમસ્યાનું સમાધાન થોડા સમય માટે સ્થગિત રાખી અને ચાને હું ગ્રહણ કરું છું.
0: હવે જલ્દી કર, મારે શૈલેષભાઈને ત્યાં દીકરી આવી છે, તે નામકરણ વિધિમાં જવું છે. એ આજે દીકરીનું નામ પાડવાના છે.
1: હે, તે નામ ક્યાંથી પાડશે?
0: એટલે
1: તમે કહ્યું ને કે નામ પાડશે, એટલે નામને ક્યાંથી ફેંકશે?
0: કઈ સમજાતું નથી.
1: આપણે કહીએ છીએ ને કે આ માણસે હાથમાંથી વસ્તુ નીચે પાડી, એમ નામ ક્યાંથી પાડશે?
0: હે ભગવાન, નામ પાડશે એટલે બેબીનું નામ રાખશે.
1: ઓ, તો આપે એમ કહેવું જોઈએ કે બાલિકાનું નામ રાખશે. ઠીક છે, ચાલો ચલાવી લઉં છું. શું નામ રાખશે?
0: કમલા.
1: વાહ વાહ, એ તો માતા લક્ષ્મીનું નામ છે.
0: તે એમણે લક્ષ્મીનું નામ છે એટલે નથી રાખ્યું.
1: તો એટલે
0: અચાનક લક્ષ્મીનું નામ થઈ ગયું?
1: પણ મને કઈ સમજાતું નથી.
0: જો સાંભળ, એની માતાનું નામ હતું કલાબેન, પિતાનું નામ મહેશભાઈ, અને એમની અટક હતી લાકડાવાલા, એટલે એમણે માતાના નામનો પહેલો અક્ષર કલાનો ક લીધો, મહેશનો મ લીધો, અને લાકડાવાલામાંથી લા લીધો અને નામ પાડ્યું કમલા.
1: આ તો મોટી ગરબડ થઈ ગઈ. આવા અધમ કાર્યો કરવાથી તો અનર્થ થાય છે અને નામનો અર્થ ન પણ નીકળે.
0: હા, તે થાય ને. હમણાં એક છોકરીનું નામ સકમા, એની માતાનું નામ હતું.
1: બસ બસ બસ બસ બસ, નથી સાંભળવું મારે, નથી સાંભળવું. મારા ગુરુજી કહેતા હતા, મારા પૂજ્ય ગુરુજી કહેતા હતા કે અર્થ વગરના શબ્દો બોલવા અને સાંભળવા એ માતૃભાષાનું અપમાન છે, એનાથી પાપ લાગે છે. હવે હું જાઉં છું. આ હવે પછી ચા ત્યારે જ પીશ કે જ્યારે ચા પીવી કે ચા પીવો એનો નિર્ણય મારા ગુરુજી મને આપશે.
0: જો આ શાર્થ જોડણી કોશ, આ શબ્દ શોધ્યો ચા. અરે, આમાં તો ચા સામે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બે લખ્યા છે. ચા પીધો પણ સાચું અને ચા પીધી પણ સાચું. હવે આ ચા પૂરી કર, એના સ્વાદમાં કશો ફેર નહીં પડે, સમજ્યો?
1: અરે, આ તો મોટી અરાજકતા કહેવાય.
0: એમાં કશી અરાજકતા ન થાય, લોકોને સમજાવવું જોઈએ. વડાપ્રધાન સ્ત્રી હોય કે પુરુષ, એનાથી કશી અરાજકતા ન ફેલાય. બસ એને કામ કરતા આવડવું જોઈએ.
1: ભલે ભલે ભલે, હવે ત્યારે હું જાઉં છું. આજે મારે એક સાક્ષ્ય આપવાનું છે.
0: સાક્ષ્ય એટલે?
1: સાક્ષ્ય એટલે કે સાક્ષ્ય એટલે, હા, સાક્ષ્ય એટલે કે આ પણ નોકરી આપવા માટે કોઈ પ્રશ્નો પૂછે તેને સાક્ષ્ય કહેવાય.
0: મૂરખ, સીધે સીધું ભસી મરને કે તું ઇન્ટરવ્યુ આપવા જાય છે. જા, તારા ભાષા પ્રયોગો સહન કરવાની શક્તિ ભગવાન ઇન્ટરવ્યુ લેનારને આપે.

0: હું કક્ષમાં પ્રવેશ કરવા માટે આપની અનુમતિની અપેક્ષા રાખું છું.
1: અરે ભાઈ, મે આઈ કમ ઇન કહે ને, એટલે વાત પૂરી થાય.
0: હું મિશ્ર ભાષાનો પ્રયોગ નથી કરતો.
1: ઓહો, તો એમ કહેવાય કે અંદર આવી શકું છું?
0: પૂર્ણ અર્થ વ્યક્ત થાય, કશું જ શેષ અવ્યક્ત ન રહી જાય અને કોઈના મનમાં રતિભાર પણ શંકા ન સર્જાય એવી શુદ્ધ ભાષાને જ પ્રયોજવી જોઈએ.
1: તો ભાઈ, આપ જે બોલ્યા એને ગુજરાતીમાં પરિવર્તિત કરશો?
0: હા જી જી, કઈ ભાષામાં પરિવર્તિત કરું?
1: અરે ભાઈ, આપને જે કહેવું હોય તે ગુજરાતીમાં કહો.
0: હું ગુજરાતી ભાષામાં જ સંભાષણ કરી રહ્યો છું.
1: જો અમને શિક્ષકની જરૂર છે.
0: હું પણ શિક્ષક કર્મ માટે જ ઉપસ્થિત થયો છું.
1: તમે શિક્ષકની નોકરી માટે આવ્યા છો એવું નથી કહેવાતું?
0: મહાનુભાવ, મારું તાત્પર્ય પણ એ જ છે.
1: આપ કાવ્ય બાબતમાં શું જાણો છો?
0: કાવ્ય? હા, કાવ્ય. કાવ્ય એટલે કે કવિને કાવ્ય સર્જન કરવાની સ્ફૂર્ણા થવી જોઈએ, એનામાં કાવ્યોન્મેષનું પ્રાગટ્ય થવું જોઈએ. તે માટે શાસ્ત્રાભ્યાસ અને અંતઃસ્ફૂર્ણાથી એણે પૂર્વે પ્રગટ થયેલી પ્રશિષ્ટ કૃતિઓ અને મહાન સર્જકોની રચનાનું ઊંડું અવગાહન કરવું જોઈએ. અને પછી
1: બસ બસ, બહુ થયું. આપ નિર્ગમન દ્વારમાંથી પ્રસ્થાન કરી શકો છો?
0: જી, એટલે
1: બહાર જાઓ.
0: પરંતુ મારા સાક્ષ્યનું પરિણામ એ જાણવાની ઉત્સુકતાને હું અવરોધી શકતો નથી.
1: આપને ફોનથી જણાવવામાં આવશે. અહીંથી જાઓ.
0: ઓ, ધન્યવાદ, હું ઉપકૃત થયો છું.
1: અરે, આણે તો માથું પકવી દીધું.
0: જી, ધન્યવાદ.
1: સુચે તમેને ભલામણ કરેલી એની વાત પર ધ્યાન આપવું પડે તેથી મને થયું કે ઓફિશિયલ ઇન્ટરવ્યૂ ગોઠવતા પહેલા હું જ ઉમેદવારને ચકાસી લઉં. પણ આ તો ઘનચક્કર નીકળ્યો. હું જરા સુચેતાબેનને ફોનથી કહી દઉં.

0: हाँ बोलो अजय भाई। अरविंद आवेलो? अरे भाई, एना माता पिता અકસ્માતમાં गुजरी गया पछी मैं जेने मोटो करेलो अने एक छात्रालयमां मूकी दीधेलो। हवे ग्रेजुएट थई गयो छे, आपनी खानगी शाळामां नोकरी लागी जाय माटे एने मोकलेलो।
1: અરે બેન, એ તો સાવ ચક્રમ છે. એવું અષ્ટમ પષ્ટમ ગુજરાતી બોલતો હતો કે હું પણ સમજી શકતો નહોતો. મારે એને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કઈ રીતે ગોઠવવો?
0: તમે સાચા છો અજયભાઈ, મને એનો અનુભવ થઈ ગયો છે, સોરી, હું હવે એને તૈયાર કરીશ.
1: જુઓ, એની પાસે જ્ઞાન છે પણ જરા પણ સમજણ નથી, વ્યવહારુ નથી, ગોખણીઓ હોય એવું લાગે છે.
0: આભાર, આપે મને સાચું કહ્યું છે, હું હવે એને તૈયાર

0: અરવિંદ આવ, શું થયું?
1: અરે માસી, મેં એમને સરસ પ્રત્યુત્તરથી સંભાષણ કર્યું.
0: જો હવે અહીં બેસ, હું કહું તેમ બોલ.
1: પણ માસી,
0: સાંભળ્યું ને?

0: ચૂપચાપ બેસી જા, નહીં તારા વેલણ ફટકારીશ.
1: પણ વેલણથી મરાય, ફટકારાય નહીં.
0: એમ તો હવે આ વેલણનો સ્વાદ ચાખ. ચાખ, બોલ બોલ, વેલણ મારીએ કે ફટકારીએ કે સ્વાદ ચાખવાનું કહીએ, કઈ ફેર પડે છે? બોલ બોલ, હજી મારું
1: ના ના
0: મારું હજી બોલ
1: ના ના ના, બહુ વાગે બહુ વાગે. કઈ ફેર નથી પડતો, કઈ ફેર નથી પડતો.
0: કેમ, હવે કઈ ને કે વેલણ થી ન ફટકારાય પણ મરાય?
1: ના ના, એનાથી કઈ ફરક નથી પડતો.
0: બોલ હવે ચા પીધો કે ચા પીધી, શો ફેર પડે?
1: કઈ ફેર ન પડે, વાગે છે. ચા તો ચા જ રેવો, ચા જ રે.
0: બોલ હું ભસું છું કે બોલું છું?
1: મને સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું.
0: શું સમજાઈ ગયું બોલ?
1: તમે જે બોલો છો તે
0: ડફોડ એટલે શું? મૂર્ખ, એમાં ડ અક્ષર ને ફોડવાનો છે? બોલ જવાબ આપ, નહીં તો આ વેલણ.
1: ના ના ના ના, ડફોડ ડફોડ એટલે કે મૂર્ખ, અક્કલ વગરનો.
0: હા હવે બોલ, હું ક્ષુધાથી પીડાઉં છું.
1: ના ના ના, એમ કહેવાય કે મને ભૂખ લાગી છે.
0: હા હવે થોડી અક્કલ આવી.
1: પણ અમે કવિતામાં આવું જ બધું ભણતા હતા.
0: તે તારા બીજા મિત્રો આવું બોલે છે?
1: ના ના, એ તો નથી બોલતા.
0: તો તું કેમ બોલે છે?
1: બીજાને મૂંઝાતા જોઈને મને બહુ મજા આવતી હતી. મને લાગતું હતું કે હું તો બહુ હોશિયાર છું.
0: જો હવે ટમેટું કાપવું હોય તો શું વપરાય, તલવાર કે ચપ્પુ?
1: આ ચપ્પુ જ વપરાય ને.
0: ને વપરાય કે પ્રયોજાય?
1: પ્રયોજાય. ના ના ના ના, વેલણ નહીં, વેલણ નહીં, વપરાય વપરાય, એમ જ બોલે વપરાય.
0: હવે ઠેકાણે આવ્યો. જો કવિતા તો અભિવ્યક્તિની, ભાવકને રસનો અનુભવ કરાવીને આનંદ આપવાની કલા છે. વ્યવહારમાં તો વ્યવહારની ભાષા જ વપરાય. સમજાયું?
1: હા હવે હવે બધું સમજાઈ ગયું.
0: હવે કહે તો માસી એટલે?
1: બીજાની માસીની મને ખબર નથી હો, પણ મારી સુચેતા માસીએ તો મને એક ઝાટકે મારી વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું છે.
0: હજી થોડો સુધારો કર.
1: મને આમ ગોખેલું ન બોલાય, પણ બધાને સમજાય ને એવું મુદ્દાસર બોલતા શીખડાવી દીધું છે માસી.
0: હા હવે તારે કાલે ફરીથી અજયભાઈને મળવાનું છે.
1: હા,
0: અને સાદી સીધી ભાષામાં વાત કરજે.
1: હા,
0: તારા જ્ઞાનનો ઉપયોગ પણ સાદી ભાષામાં જ કરજે.
1: ભલે માસી, હવે હું બધું સમજી ગયો.

0: તો બહેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક ભાષાનું પ્રથમપત્ર,
1: જેનું લેખન કર્યું હતું ડોક્ટર કાંતિ ઘોરે.
0: રજૂઆત હતી ડોક્ટર ઉમર સમાની.
1: ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી કમલેશ પંચોલી,
0: સુનિલ માકડ
1: અને દીપા ચૌહાણ.
0: તો બહેનો, આશા રાખીએ આ નાટક તમને ખૂબ પસંદ પડ્યું હશે. તો એના પ્રતિભાવો આપ પત્ર દ્વારા ચોક્કસથી જણાવજો.
1: પત્ર મોકલવાનું સરનામું નોંધી લેશો.
0: કેન્દ્ર નિયામક શ્રી,
1: સહિયર કાર્યક્રમ વિભાગ,
0: આકાશવાણી ભુજ,
1: પિનકોડ 370001.
0: તો આ સરનામા પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રોની.

0: તો આ સાથે જ આજનો શહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. તો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન,
0: આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન.

આ હતો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના બે દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરી ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી. અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગરમ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ આવતીકાલે અનંતપુરમુ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. હરિયાણાના હિસારમાં ખેત બચાવો અભિયાનના સમાપન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સરકાર એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા પર કામ કરી રહી છે જે માટી અને જમીનને જરૂરી ખાતરની માત્રા અંગે માહિતી આપશે. તેમણે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત રીતે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है. तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર અલનીનો અસરના કારણે ઓછા વરસાદની અસરને નિયંત્રિત કરવા

0: રસ્તાઓ શોધી રહી છે. એથેન્સમાં મુખ્યમથક ધરાવતી યુરોપ બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ પહેલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે બેન્કના વ્યૂહાત્મક સહયોગનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુરો બેન્ક ખાતે સેવાઓનો આરંભ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે યુપીઆઈ હવે ગ્રીસમાં લાઈવ હોવાથી પાત્ર ગ્રાહકો તાત્કાલિક સુરક્ષિત અને એકીકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહાર ખર્ચ પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના એક અંશ સુધી ઘટી જાય છે. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય, કટોકટી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય સેના દ્વારા સ્થાપિત અસ્થાયી ક્ષેત્ર હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના તેની શક્તિ કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ તેના સૈનિકો, કમાન્ડરો, નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને દેશના નાગરિકોના અતૂટ વિશ્વાસથી મેળવે છે. જનરલ દ્વિવેદીએ આજે નવી દિલ્હીમાં આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતાં આમ જણાવ્યું હતું. ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય સેનામાં સેવા આપવી તે એક મહાન સૌભાગ્ય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
1: ચાર દશક સે અધિક સમય ભારતીય સેના મેં સેવારત રહેના મેરે જીવન કા સબસે બડા સૌભાગ્ય રહા. ભારતીય સેના કિસી એક વ્યક્તિ વિશેષ સે નહીં બલ્કિ અપને સૈનિકો, કમાન્ડરો, પૂર્વ સૈનિકો, પરિવારજનો ઓર દેશવાસીઓ કે અટૂટ વિશ્વાસ સે શક્તિ પ્રાપ્ત કરતી. સૌ પ્રથમ મેં ભારતીય સેના કે હર સૈનિક શામિલ વીરગતિ પ્રાપ્ત બલિદાનીઓ કો નમન કરતા હું.
0: તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ છેલ્લા બે વર્ષમાં દરેક મોરચે સતત તૈયારી, સંતુલન અને સતર્કતા જાળવી રાખી છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠને જવાબદારી સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનરલ શેઠના નેતૃત્વ હેઠળ ભારતીય સેના તેની ભવ્ય પરંપરાઓ, વ્યાવસાયીકરણ અને દ્રઢ નિશ્ચયને જાળવી રાખીને વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના વિદાય સમારંભના ભાગરૂપે આર્મી ચીફ દ્વિવેદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સચેતે મેંગલુરુના દરિયાકાંઠે દરિયાઈ શોધ અને બચાવ કામગીરીમાં ભારતીય માછીમારી બોટના 6 માછીમારોને બચાવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ICGએ જણાવ્યું કે ગઈકાલે તોફાની દરિયામાં IFB મંજુ માથાન બોટ ફસાઈ હતી. ત્યારબાદ તમામ બચી ગયેલા લોકોને રિમોટ સંચાલિત લાઇફ બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે સંસદ એ લોકોની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિઓ ઘડવામાં આવે છે અને રાષ્ટ્રના ભવિષ્યની દિશા નક્કી થાય છે. તેમણે ઉમેર્યું કે એક મજબૂત, સ્વતંત્ર અને જવાબદાર સંસદ જ લોકશાહીની સાચી શક્તિ અને નાગરિકોના અધિકારોના સૌથી મોટા રક્ષક તરીકે સેવા આપે છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે ધર્મ, સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના રક્ષણ માટે સંત સૈનિક પરંપરાનો પાયો નાખવા બદલ ગુરુ હરગોવિંદ સાહેબજીની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગુરુ હરગોવિંદ સાહેબજીના ઉપદેશો લોકોને શ્રદ્ધાનું રક્ષણ કરવા, પીડિતોની સેવા કરવા, માતૃભૂમિનું રક્ષણ કરવા અને સત્યના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપતા રહેશે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ફ્લેટ નોટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આઈટી, મેટલ અને પીએસયુ બેન્કમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. પાકિસ્તાની લશ્કરે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં કરેલા હવાઈ હુમલા

અગાઉની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી છે. 28 જૂનની રાત્રે થયેલા હવાઈ હુમલામાં 36 નાગરિકોના મોત, 163 જેટલા ઇજાગ્રસ્ત અને 3 રહેણાંક મકાનોનો સંપૂર્ણ નાશ થયા બાદ આ ટિપ્પણી આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તાત્કાલિક આ દુશ્મનાવટનો અંત લાવવા હાકલ કરી અને તમામ પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અપીલ કરી. યુરોપિયન યુનિયને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાની હાકલ કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ સામે હવાઈ હુમલા અંગે પોતાનો મજબૂત અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકા અને ઇરાનના વિરોધાભાસી નિવેદનોના પગલે દોહામાં આગામી તબક્કાની ઇરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના રાજદ્વારી પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે. ટ્રમ્પે દોહામાં નવેસરથી વાટાઘાટોના સંકેત આપ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. જો કે તહેરાને આ દાવાને નિશ્ચિતપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટોનું આયોજન નથી. ઇરાની અધિકારીઓનું કહેવું છે કે તેમનું તાત્કાલિક ધ્યાન 14 મુદ્દાના સમજૂતી કરારને અમલમાં મૂકવા પર છે. ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 પરાજય થતાં તે અંતિમ 32માંથી બહાર થયું, જ્યારે આ જીત સાથે પેરાગ્વે વર્લ્ડ કપના રાઉન્ડ 16માં આગળ વધ્યું છે. જોસ કેનાલે પ્રથમ સડન ડેથ પેનલ્ટી કિક પર ગોલ કર્યો, જ્યારે મોરોક્કોએ રાઉન્ડ ઓફ 32 મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2 પરાજય આપ્યો. અગાઉ જાપાન પર 2-1 વિજય મેળવ્યા બાદ બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: दिवस जनजातीय क्रांतिकारियों सिद्धो कान्हो, चांद भैरव और फूलो झानो के बलिदान के स्मरण में मनाया जाता है।
1: झारखंड के साहिबगंज जिले के भोगनाडी में हूल दिवस के अवसर पर हजारों लोग संथाल हूल के अमर शहीदों सिद्धू कान्हू, चांद भैरव, फूलो और झानो को श्रद्धांजलि अर्पित करेंगे। 30 जून 1855 को भोगनाडी से सिद्धू कान्हू के नेतृत्व में अंग्रेजी शासन और महाजनी प्रथा के खिलाफ संथाल हूल का बिगुल फूका गया था। क्रांतिकारियों ने ईस्ट इंडिया कंपनी की सेना को कई मोर्चों पर कड़ी चुनौती दी और आंदोलन लगभग एक वर्ष तक चला। इस संघर्ष के दौरान चांद और भैरव शहीद हो गए, जबकि बाद में सिद्धू और कान्हू को अंग्रेजों ने गिरफ्तार कर फांसी दे दी। झारखंड में हूल दिवस स्वाभिमान, प्रतिरोध और जनजातीय अस्मिता का प्रमुख प्रतीक माना जाता है। आकाशवाणी समाचार के लिए रांची से मैं महविश रहमान।
0: जर्मनी फुटबॉल फीफा विश्व कप के राउंड ऑफ 32 से बाहर हो गया है। बोस्टन में खेले गए मैच में पैराग्वे ने उलटफेर करते हुए जर्मनी को पेनल्टी शूटआउट में 4-3 से हराया। विश्व कप में पेनल्टी शूटआउट में जर्मनी की यह पहली हार है। मोरक्को और ब्राजील भी अंतिम 16 में पहुंच गए हैं। अंत में मुख्य समाचार एक बार फिर। यूरो बैंक ने यूनान से भारत के लिए यूपीआई के माध्यम से धन भुगतान की सेवा शुरू की। वाणिज्य मंत्री पीयूष गोयल ने इसे भारत के डिजिटल भुगतान विस्तार में मील का पत्थर बताया। दिल्ली सहित 4 राज्यों में मतदाता सूची का विशेष गहन पुनरीक्षण शुरू। पाकिस्तान के गृह सूची निगरानी की आलोचना के बाद भारत ने वित्तीय कार्यवाही कार्यबल के लिए अपना समर्थन दोहराया। उत्तर प्रदेश, बिहार, मध्य महाराष्ट्र, कोंकण और गोवा के कुछ हिस्सों में अगले 2 दिन तक मूसलाधार वर्षा का अनुमान। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ये है विविध भारती, देश की सुरीली धड़कन। आइए सुने कार्यक्रम सदाबहार।
3: आकाशवाणी अहमदाबाद वडोदरा, प्रादेशिक समाचार बकुला परमार वांचे छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले कहूं कि वडोदरानी वायब्रंट गुजरात प्रादेशिक परिषद VGRC में 2 दिवस में 3,34,000 करोड़ रूपियाना रोकाण माटे समझूती करार थया छे। वडोदरामां मध्य गुजरातनी 2 दिवसनी VGRC समापन समारोहने संबोधता श्री पटेले आ वात कही हती।
4: आ चौथी VGRC में कुल 3,34,000 करोड़ रूपियाना रोकाण साथ 3,759 MOU थया छे अने अंदाजे 1,97,000 रोजगारीनी तको उभी थवानी छे। आ रोकाणो गुजरातना GDP तथा माथाडीत आवकमां वधारो करवो अने रोजगारीना नवा अवसर सर्जवाना सरकारे जे लक्ष्यांको नक्की कर्या छे तेने आगळ वधारवामां निर्णायक भूमिका भजवशे।
3: श्री पटेले વધુમાં કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। વડોદરામાં દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધા તાતા એરબસ C-295 એક સીમાચિહ્નરૂપ છે। તેમણે કહ્યું કે VGRC થી નાના ગામના ઉદ્યોગો, છેવાડાના યુવાનોને મોટા સાહસ તરીકે આગળ વધવાની તક મળી છે। કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCના ભાગરૂપે મત્સ્ય ઉદ્યોગ અંગે યોજાયેલા પરિસંવાદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતમાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનમાં 147%થી વધુનો વધારો થયો છે। જો કે આ નોંધપાત્ર વૃદ્ધિ છતાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ દેશના કુલ સી ફૂડ નિકાસમાં માત્ર 2% જેટલો હિસ્સો ધરાવે છે। તેમણે વધુમાં કહ્યું કે ટકાઉ જળચર ઉછેર પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ વિકસાવીને અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિસ્સેદારોને પૂરતી તાલીમ આપીને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ પર વધુ ભાર મૂકવાનો સમય આવી ગયો છે। મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડતા તેમણે આગામી વર્ષોમાં રાજ્ય આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસના પાવર હાઉસ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા IITEના નવા ભવન અને છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું। અંદાજે 127 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં શૈક્ષણિક ઇમારત, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા તથા પરિસંવાદ કક્ષ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને સંગ્રહાલય જેવી સુવિધાઓ હશે। સાથે જ વિવિધ રમત માટે મેદાન, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવા છાત્રાલયનું બાંધકામ હાથ ધરાશે। આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે।
5: ભારત પાસે

0: શિક્ષકો નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપતી એક એવી વિશિષ્ટ યુનિવર્સિટી હોવી જોઈએ. આજે તે સ્વપ્નને વધુ ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ.
1: રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત જિલ્લાના શૈક્ષણિક વિકાસને વેગ આપવા ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ એમ નવી કુલ 6 સંયુક્ત શાળા તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી શાળાઓની મંજૂરીપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી એમપી બોરિયાને એનાયત કરાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાં ગરમીમાં રાહત મળી છે. નવસારીના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સારો વરસાદ થયો છે, જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાપીમાં પણ સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાનની ગેલેરી તૂટી ગયાના અહેવાલ છે. મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયત કચેરીએ આવતીકાલથી લોક ફરિયાદ નિવારણ શિબિર શરૂ કરાશે. લોકોને સરકારી કામો, અરજીઓ અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે હવે જિલ્લા કે તાલુકા મથકે નહીં જવું પડે. દર મહિનાની 1 થી 10 તારીખ દરમિયાન દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે તબક્કાવાર શિબિર યોજાશે, જેમાં પડતર પ્રશ્નો અને વિવિધ વહીવટી સેવાઓનો સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: એન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ

0: κούτρα κέντρωσε.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરે ગવાયેલ દૂસરા આદમી ફિલ્મના આ ગીતથી, જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે રાજેશ રોશન.

લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાયેલ આ ગીત છે અવતાર ફિલ્મનું, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતકાર છે આનંદ બક્ષી.

0: મિત્રો, સમય અત્યારે સાંજના 6:19 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરે ગવાય. સાથે બીજો સ્વર છે અમિત કુમારનો.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. લતા મંગેશકરના સ્વરે ગવાયેલ હીરો ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારીલાલે, ગીતકાર છે આનંદ બક્ષી.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ ધી ઓવેલ લંડન ખાતે રમાનાર આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2000ની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પ્રથમ ઇન્ટરનેશનલ સેમીફાઇનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પર.

કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં

0: ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલ વાડાની પસંદગી. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીના સમાપન સત્રને સંબોધતા શ્રી સિંહે રસાયણ, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મજબૂત હાજરીના કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: આજ હમારા ભારત आत्मनिर्भरता के रथ पर सवार होकर वैश्विक कुरुक्षेत्र में हुंकार भर रहा है और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा. और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है, मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और टेक्नोलॉजिकल एक्सलेंस को आगे बढ़ाने में एक लीडिंग रोल પ્લે કરેગા.
0: સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2014માં અંદાજે 46,000 કરોડ હતું, જે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1,78,000 કરોડ રૂપિયા થયું છે. શ્રી સિંહે કહ્યું, વડોદરામાં તાતા સમૂહ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી વડોદરા હવે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધાનું ઘર છે, જે દેશની અવકાશયાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસની આ પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.
2: આજ ચોથી વીજીઆરસીમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 એમઓયુ થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે. આ રોકાણો ગુજરાતના જીડીપી તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
0: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં વીજીઆરસીના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવર હાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહવાન કર્યું હતું. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનો એરિયર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશીરીયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટેના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. તેમણે નવનિર્વાચિત પદાધિકારીઓએ માત્ર વહીવટકર્તા બનીને રહેવાની જગ્યાએ ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવી કાયદાના કડક અમલમાં જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે તેમ પણ જણાવ્યું.
3: ખાસ કરીને આ લેગસી વેસ્ટ એટલે કે આ કચરો ભેગો થવો નહીં જોઈએ અને એટલા માટે આપણે એનું સ્થળ પર જ એનું વર્ગીકરણ કરી દેવું જોઈએ. તો આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી પરંતુ દરેકે દરેક નાગરિકની છે અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને આ મિશનને સફળ બનાવીએ એવી શુભેચ્છા.
0: આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું 4 ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં

0: 4 ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાટણના રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે પોલીસ તપાસ હાથ ધરાઈ. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કાના અભિયાન હેઠળ તપાસ દરમિયાન જણાયું કે શ્રમિકોને દર મહિના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમ કાર્ડ સહિતની બેન્કિંગ કીટ આરોપીઓ તેમના કબજામાં લેતા હતા. સમન્વય પોર્ટલ પર તપાસમાં એક વ્યક્તિના નામે ચાલતા 2 ખાતા સામે દેશના વિવિધ રાજ્યમાંથી 38 સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતા આ ખુલાસો થયો છે. રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
1: આજ ગુજરાત રિજિયન મેં હમ હેવી ટુ હેરી હેવી રેનફોલ કા વોર્નિંગ ઇક્કા દુક્કા સ્થાના મેં હમને દીએ હૈ. ઇસમે જો ભારી વર્ષક કા જો વોર્નિંગ હૈ યેલો વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ ઓર હેરી હેવી કા ઓરેન્જ વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ. હેવી રેનફોલ મેં જો ડિસ્ટ્રિક્ટ આ રહા હૈ યે હૈ છોટા ઉદયપુર, બહરુચ, નર્મદા ઓર હેરી હેવી રેનફોલ સુરત, નવસારી, દાંગ, બલસર, તાપી, દમણ ઓર દાદરા નગર હવેલી કે દિયા ગયા હૈ. એ જો ડિસ્ટ્રિક્ટ હમને અભી બોલા હૈ વો હેવી રેનફોલ કે સાથ ભી બારિશ હોને કા સંભાવના રહેગા 6 જુલાઈ કો.
0: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો, જ્યારે અમરેલીના સાવરકુંડલા અને આણંદના પેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ સિવાયના તાલુકામાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ થયાના અહેવાલ છે. ડાંગમાં પણ આજે સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે આહવા, સુબીર અને સાપુતારા તાલુકામાં વરસાદ થયો. નવસારીમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ જલાલપુરમાં નોંધાયો, જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી. સુરતમાં શહેર ભાજપના અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિના અધ્યક્ષની જાહેરાત કરી, જ્યારે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલ સ્થાયી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને પરિવહન સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિન નાયકની નિમણૂક થઈ. થાઇલેન્ડના નાખોન રચ્ચા સીમામાં આવતીકાલથી યોજાનારી 16મી એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાજલવાડાની સાથે ટીમમાં પસંદગી પામનારા અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ સ્પર્ધામાં એશિયાની કેટલીક મજબૂત યુવા વોલીબોલ ટીમનો સામનો કરશે. રાજ્યના વિવિધ જિલ્લાના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ. મહેસાણામાં અભિયાન અંતર્ગત 2 દિવસમાં 2,30,000 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ, જ્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિયોની રસી પીવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહેસાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં દવા, નાણાકીય, ખાદ્ય ઉત્પાદન અને સેવા સહિતના ક્ષેત્રની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. તેના માધ્યમથી યુવાનોએ ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની તક મળી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસકે પ્રજાપતિએ ઉમેદવારોને તેમની ક્ષમતા વિકસાવવા અને મળેલી તકનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્ર માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
1: પારૂ રાવલના નમસ્કાર.

0: मीठे,
1: हाँ
0: आकाश में नजर तो कर।
1: नजर?
0: हाँ
1: नजर तो रोज करू छू।
0: केम?
1: आपने रात्रे बार खुला में नहीं ऊँगता तो आखो दिवस हूँ तो आकाश में जोया करू छू।
0: भाई रात्रे बार सुवे ना दिवसे तो आकाश में जोया करे क्यों?
1: ના હું તો રાત્રે દેખું છું, દિવસે તો મારથી દેખાતું જ નથી, એટલો બધો તાપશે ને એટલે મારી આંખો ખેંચાય છે, એટલે હું દિવસે નથી જોતી.
0: પણ હમણાં તે શું કહ્યું કે આખી રાત આપણે બહાર હોઈ જઈએ છીએ, આખો દાડો આકાશમાં જોયા કરો, આ બધું થોડું ગોલ ગોલ નથી બોલી ગઈ?
1: હા પણ એ તો આપણે તો બોલવામાં તેવું જ હોય છે ને બધું, આપણે શું બોલીએ, એવી રીતે જ બોલીએ છીએ કોઈ પૂછે તો.
0: એમ આ વરસાદનું એવું છે? હા આમ ચોમાહું બેસી ગયું ને એમ કે હું 15 તારીખ પછી ગુજરાતમાં આવી જ જાઉં છું દર વર્ષે જૂન મહિનામાં, પણ આ જૂન તો પત્યો, આજે છેલ્લી તારીખ, જો 30 જૂન 2026.
1: હા વરસાદનું તો આ વખત કંઈક નક્કી નથી લાગતું. હા મને તો એવું લાગતું હતું કે બહુ બધો વરસાદ પડશે વચ્ચે પડ્યો ને ત્યારે, પણ આ તો પાછો બંધ થઈ ગયો ને ગરમી ચાલુ થઈ ગઈ.
0: એવું થયું એમ?
1: હા એવું જ થઈ ગયું છે.
0: દિવસે પણ તાપ પડે ને પાછું હોંજે તો થોડોક વાદળો ગોળ ગોળ ફરતો આવી જાય છે.
1: હા એમ તો આવી જાય છે પણ ગરમી ઘણી પડે છે હજુ.
0: એને ગરમીની બફારો.
1: હા એટલે બફારો કહેવાય, પણ આમ આપણે ગરમી પડે એવું પણ કહીએ છે ને.
0: બરાબર છે, એટલે તાપમાન તો હજુ નીચું ગયું નથી, અને આપણે ખેડૂતોએ ઘણા ગામડાની અંદર તો ખેડીને વાઈ દીધું છે, અને દોનો જમીનમાંથી બહાર આવું થઈ ગયો છે, અથવા આમ ફણગો મેળ દીધો છે અને ભેજ હુકવા માંડ્યો છે, એટલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હા
1: ખેડૂતોને હું મને તો આપણે જ ચિંતા થઈ ગઈ છે એવું લાગે છે.
0: એમ?
1: હા મેં તમને ના નથી પાડી તો તમે બધું ખેડી નાખ્યું ગામ પહેલા.
0: ભાઈ ખેડી નાખ્યું તો કંઈ ખોટમાં નથી, આપણે ઉનાળામાં નહીં ખેડતા, ખેડે અને પછી તપે એટલું તો ફાયદા છે. આ જો ખેડ્યા પછી તપ્યું ને તો આ બધું જે પેલું પહેલી વરસાદનું ઘાસ હતું ને બધું પાછું હુકાઈ ગયું મૂડ્યો હાથે, એટલે હવે તો એ બધું હારપી લઈ અને આપણે સીધો નવો વરસાદ કે બીજો પડે ને એટલે સીધું ઉરવાનું રહ્યું, એમાં કંઈ ખોટ નહીં.
1: પણ વરસાદ પડે એવું લાગે છે ખરું તમને? આ બધા એ વાતો કરે છે કે આ વખત તો વરસાદ બહુ નહીં પડે એવું કહે છે.
0: અરે બધા વાતો કરે પણ તું કાયમ નથી કહેતી કે ભગવાન પર ભરોસો રાખવાનો?
1: હા એ તો મેં રાખેલો જ છે.
0: પણ મીઠી આ વરસાદ થોડો રહ્યો છે એવું કહેવાય. હા અને આ વરસાદને મનાવવા માટે અત્યારે તો ગામડે ગામડે છે ને પેલો મેહુલિયો કાઢવામાં આવે છે.
1: પણ આ વખત આપણા ગામડામાં નથી કાઢવામાં આવ્યો. હા
0: એટલે ભાઈ હજુ કાઢવામાં નહીં આવ્યો, એટલે હજુ આમ રાહ જોઈને બેઠા છે કે વરસાદ વરસશે. પણ જ્યારે જે ગામડાના લોકોને આમ ધરપત રહી ના હોય ને કે આ વરસાદ વરસવાનો નહીં અને વરસાદ રહ્યો છે, એટલે વરસાદને મનાવવા માટે પછી પેલું છોકરીઓ અને મહિલાઓ ભેગી થઈને ગીત ગાય છે કે

0: લીયા આ તમે બધી બહેનો આવું નહીં કરતા?
1: ના, અત્યારે આ બધો ફોનનો જમાનો થઈ ગયો છે ને, તો આ બધી બહેનો ભેગી જ નહીં થતી, બધી એમના એમના ઘરમાં ફોન લઈને બેસી રહેશે. બોલો.
0: પણ મીઠી, આવું કરવું જોઈએ. આવી રીતે મેહુલો કાઢે, અને મેહુલો કાઢે એટલે પેલો માટીની મૂર્તિ બનાવે, એની ઉપર પાણી છોટે, ઘેર ઘેર લઈ જઈને એનો વરઘોડો કાઢવામાં આવે, અને એ વરઘોડામાં જઈને બધી બહેનો નીકળી હોય, આ ગીતો ગાતી હોય, એની ઉપર પણ પેલું પાણી છોટવામાં આવે.
1: હા, એટલે એ તો બધું પહેલે હતું, હવે તો કઈ કોઈ બધું કરે છે. અને પછી શું થાય કે બધું કરે ને બહુ જ વરસાદ પડી જાય ને, પછી એમ કે જો તું કહેતી હતી ને, હવે બોલ કેટલો બધો વરસાદ પડ્યો, એવું કે આપણને
0: એમ કે ને.

0: હા
1: એટલે આ વરસાદને વહુને કોઈ દાડો જશ મળે ના.
0: હા એવું થાય છે, હા જશ નથી મળતો.
1: આ પેલી વહુ જો કોમ ના કરે, સાસુ ભૂલ કાઢે કે વહુ કોમ નહીં કરતી, જો વહુ ઘરનો વાહન ઘસી કાઢે અને પેલા પાટેલીએ મૂકેલો વાહન કાઢી અને એ ઘસી કાઢે, તો પછી પાછી સાસુ એમાં વોંકી થાય. હા કે તને કોને કહ્યું કે છે કે પાટીથી વાહન ઉતારીને ઘસવાનો, અત્યારે કે દિવાળી આવી ગઈ છે તારી ઘેર, એમે કે
0: એમાં નાની વહુને વધારે એવું થાય છે. નાની વહુ બિચારી એટલું બધું કામ કરે તો એની કોઈ કદર ના હોય, એવું હોય છે હા નાની વહુ માટે.
1: એમ હા નાની વહુ માટે એવું હોય નહીં, બધી વહુ માટે એવું હોય, પણ નાની વહુ ને કેવી બબ્બે સાસુ હોય, ઘણી વાર તૈન સાસુ હોય. તૈન એટલે કેવી રીતે ખબર છે, એની સાસુ તો ખરી, પણ જો એનાથી પેલી મોટી વહુ હોય ને જેઠાણીઓ, એ સાસુ જેવો જ હુકમ કરે. હા
0: હા એટલે કે જેઠાણીને વધારે સારું રાખે અને સાસુ કશું એ મોટી વહુને ના કે, અને નાની વહુને તો ઓર્ડર જ કરે છે.
1: એમ
0: ઘરના બધા લોકો નાની વહુને ઓર્ડર કરે,
1: પણ મીઠી નાની વહુને તો ઘણા ઘરની અંદર છે ને દીકરીની જેમ રાખવામાં આવે, કે આ તો એકદમ નાની છોકરી જેવી છે, હવે એને કશું બોલાય ના. અને સાસુ સારી હોય ને તો નાની વહુને તો હાથમાં હાથમાં રાખે,
0: ના નહીં હોતું કઈ હોય છે એવું, વધારે તો મોટીને સારું રાખે છે.
1: એવું છે,
0: હા એવું જ હોય છે,
1: પણ એ તો ઘર ઘરની વાત અલગ અલગ હોય છે.
0: અને બીજું કે મોટી વહુ લઈને પણ બહુ બધું આવી હોય પાછી, નાની વહુ તો બિચારી ગરીબ ઘરની હોય તો કશું લઈને આવી હોય ને, એટલે
1: એવું
0: હા એવું હોય છે.
1: વહુ શું લઈને આવે એની પર નક્કી કરાય છે,
0: હા એના પર જ હોય છે વધારે તો.
1: પણ મીઠી આ તો આપણે વરસાદની વાતો કરતા હતા, પાછી વાત બહુ બાજુ જતી રહી. હે
0: હવે વરસાદ તો પડશે ત્યારે પડશે, અત્યારે શું કરવાનું, હવે આખો દિવસ એકની એક વાતો કરીને શું કરીએ.
1: પણ જો મીઠી આ વીજળીના ચમકારા ધીમે ધીમે થાય છે, હા આકાશમાં આવે
0: થાય તો સારું છે ને, કંઈક પડી જાય તો વરસાદ.
1: અને આ ચમકારાય થાય છે એટલે મને એમ લાગે છે કે હવે ધીરે ધીરે ધીરે ધીરે ચોમાહું પગ કરશે.
0: પણ મને શું થાય કે વરસાદને પડવો હોય તો પડે, પણ વીજળી ના પડવી જોઈએ.
1: હા
0: મને વીજળીથી બહુ બીક લાગે.
1: એટલે વીજળી જમીન પર ના પડવી જોઈએ, પરંતુ આ કુદરતી ઘટના હોય છે કે બે વાદળો ટકરાય એટલે વીજળી તો થાય જ, અને વીજળી થાય ત્યારે જ વરસાદ વરસે. પણ મીઠી આ વીજળી જ્યારે થાય ને ત્યારે થોડું સાવચેત રહેવું જોઈએ, બહાર ના નીકળવું જોઈએ, અમુક જગ્યાએ આપણે ઝાડ નીચે પણ ઊભા ના રહી જવું જોઈએ, સુરક્ષિત જગ્યાએ જતા રહેવું જોઈએ. આ બધું જો ધ્યાન રાખીએ ને તો વીજળીથી કોઈ નુકસાન થાય ના. વીજળી પડે એ કુદરતી ઘટના છે, પણ આપણે ગમે તે આડેધડ ફરતા હોઈએ, આપણા ઢોર ખુલ્લામાં બાંધેલા હોય તો એની પર વીજળી પડે અને નુકસાન થતું હોય છે, એટલે બધી કાળજી રાખવાની હોય છે. પણ મીઠી ક્યારે તને એવો સવાલ થયો કે આ બધા વાદળો જે આકાશમાં ફરે છે એ વાદળોનું વજન કેટલું હશે?
0: ના એ તો મને એક દિવસ સવાલ ને એટલે વિચાર કર્યો તો મને એવું લાગ્યું આ પેલું રૂ હોય ને, રૂ જેવું વાદળ દેખાય છે કાયમ, એટલે એનું વજન એટલું જ હશે. મેં તો એવો વિચાર કર્યો હતો નાની હતી ત્યારે.
1: તને એવો વિચાર ના આવ્યો મીઠી કે રૂ જેવું હોય વાદળ અને એટલું જ વજન હોય, તેમાંથી પાણી કઈ રીતથી પડે?
0: હવે એ તો પાણી તો પડતું હશે, તો બધું હવે કુદરતી હોય ને.
1: એવા બધા બચપનમાં વિચારો આવે. પણ મીઠી આજના કાર્યક્રમની અંદર છે ને આ વાદળો વિશે પણ થોડી માહિતી મળવાની છે જાણવા માટે, અને સાથે સાથે આ વરસાદનું જે પાણી પડે છે એ બધું પાણી પડ્યા પછી વહી જાય છે, એને આપણે પાણીનો જમીનમાં કઈ રીતથી સંગ્રહ કરવો એની પણ માહિતી સાંભળવાની છે. એ માહિતી સાંભળીએ, પહેલાં સાંભળીએ એક સરસ મજાનું ગીત.

મિત્રો, જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ હોય ને ત્યારે તેની કિંમત અને કદર ન હોય, પરંતુ જ્યારે તેની અછત ઊભી થાય ત્યારે તેની કિંમત અને કદર થતી હોય છે. આજે વાત કરવી છે પાણીની કિંમત, વરસાદી પાણીની કિંમત. અત્યારે જ આપણે જોયું કે વરસાદ થોડો ખેંચાઈ ગયો તો આપણને વરસાદી પાણીની કિંમત સમજાવવા લાગી કે જો ચોમાસું થોડું લંબાઈ જાય તો શું થાય. ખેતીલાયક પાણીની ખેંચ તો ઊભી થાય જ, પરંતુ પીવાલાયક પાણીની પણ ખેંચ ઊભી થઈ શકે છે. આથી જ મિત્રો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખૂબ જરૂરી હોય છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આપણે ચોમાસામાં છત કે ખુલ્લા મેદાન પર પડતા વરસાદી પાણીને વહી જતું અટકાવી શકીએ, તેને એકત્રિત કરીને ભવિષ્યના ઉપયોગમાં લેવાનું આયોજન કરી શકીએ અને આમ કરી ભૂગર્ભમાં જળસ્તર વધારી શકીએ. ત્યારે મિત્રો, આજના કાર્યક્રમમાં વરસાદી પાણીના સંગ્રહના ફાયદા વિશે તો વાત કરવાની જ છે, પરંતુ થોડી વાતો કરવી છે વાદળો વિશે. અત્યારે વાદળો આપણને હાથતાળી આપી રહ્યા છે, ખરું ને? વાદળો દેખાય છે ખરા, પણ વરસતા નથી, ગરજતા પણ નથી. હા, કહેવાય છે ને કે ભસ્યા કૂતરા કરડે નહીં અને ગાજ્યા મેઘ વરસે નહીં, પરંતુ અત્યારે તો મેઘ ગાજતોય નથી ને વરસતોય નથી, એટલે આપણે ચિંતામાં આવી ગયા છે કે આ વાદળો વરસશે નહીં તો ખેતી થશે કઈ રીતથી. તો વાદળોની જ વાત નીકળી છે, તો હવે થોડી વાત વાદળો વિશે.

એ વધારે આગળ વધારીએ કે વરસાદની ઋતુમાં દેખાતા વાદળો કાળા હોય છે, ખરું ને? શું આની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે આ વરસાદી ઋતુના વાદળો કાળા કેમ હોય છે? જ્યારે આપણે આકાશમાં સફેદ વાદળો જોઈએ છીએ ત્યારે આ દ્રશ્ય ખૂબ જ આનંદમય અને આકર્ષક હોય છે. આકાશમાં જ્યારે વાદળો દેખાય છે ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતું હોય છે, અને ત્યારે આપણને વિચાર પણ થાય કે આ વરસાદના વાદળોનો કલર કેમ બદલાઈ જાય છે. એટલે રંગ ઘણી વખત બદલાઈ જતો જોઈએ છે. સવારે એકદમ કાળા દિબાંગ વાદળો જોયા હોય, બપોરે સફેદ થઈ જાય, વળી પાછા સાંજે કાળા વાદળો ક્યાંકથી ચઢી આવે, આવું કેમ થતું હશે? આવો વિચાર થાય. સામાન્ય રીતે વરસાદ વગરના વાદળો સફેદ અને વરસાદ સાથેના વાદળો કાળા દેખાય છે. તો ચાલો થોડી આગળ વાત કરીએ કે વરસાદી વાદળ કાળા જ કેમ હોય છે. ખરેખર જો વાત કરવામાં આવે તો જ્યારે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે ત્યારે પાણીનું બાષ્પીભવન થઈ અને તે એવા વાદળો બનાવે છે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, અને તેના કારણે આ વાદળોની ઘનતા પણ ઘણી વધારે હોય છે, જેના કારણે સૂર્યપ્રકાશ વાદળોમાંથી પસાર થઈ શકતો નથી. આ જ કારણ છે આપણે વાદળની નીચે હોઈએ છીએ, સૂરજનો પ્રકાશ ઉપરની તરફ હોય છે, અને સૂરજનો પ્રકાશ જ્યારે વાદળોને છેદી શકતો નથી ત્યારે તે વાદળો કાળા દેખાય છે. સમજી ગયા ને મિત્રો? વાદળો કાળા અને સફેદ દેખાવા પાછળનું કારણ કે જેટલા વાદળોની ઘનતા વધારે તેટલા વાદળો કાળા દેખાય છે. જો વાદળોની ઘનતા ઓછી હોય તો સૂર્યપ્રકાશ તેમાંથી આપણી તરફ આવી શકે છે ત્યારે તે વાદળો સફેદ દેખાય છે. ટૂંકમાં સફેદ વાદળોમાં કાળા વાદળો કરતાં ઓછું પાણી હોય છે. જ્યારે તમે આકાશમાં સફેદ વાદળો જુઓ છો ત્યારે આ દ્રશ્ય ખૂબ જ આકર્ષક હોય, પરંતુ ખરેખર આ સફેદ વાદળો પાછળની વાર્તા એ છે કે જ્યારે વાદળોમાં હાજર પાણીના નાના ટીપા સૂર્યના પ્રકાશને પ્રતિબંધિત કરે છે ત્યારે વાદળો સાત રંગોમાંથી સફેદ રંગને શોષી લે છે, જેને કારણે આપણને વાદળો સફેદ દેખાય છે. હવે થોડી વાત કરીએ વાદળો કઈ રીતથી બને છે તેના વિશે. વાસ્તવમાં તાપમાન અને પાણીની વરાળ વાદળોની રચનાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધતા તાપમાનને કારણે જ્યારે પાણીની વરાળ પૃથ્વીની ઉપર વધે છે અને ત્યાં ગયા પછી તે ઠંડુ થાય છે, પછી ઠંડીને કારણે ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે આના દ્વારા વરાળ પાણીના ટીપામાં બદલાય છે અને આ પાણીના ટીપાઓમાંથી વરસાદ વરસે છે. વરસાદ એટલે કે વૃષ્ટિ. વાતાવરણની અમુક ઊંચાઈએ ભેગા થતા વાદળોમાંથી પાણીના ટીપા કે ધાર પડવાની ઘટનાને આપણે વૃષ્ટિ કહીએ છીએ. જળ બાષ્પ જ્યારે પાણીના ટીપા સ્વરૂપે ભેગી થાય અથવા હિમકણ સ્વરૂપે સંચિત થાય અને પીગળે ત્યારે તેને વરસનનું સ્વરૂપ ધારણ કરે છે. પાણીની ધાર સ્વરૂપે થતા વરસનને જળ વર્ષા અથવા હિમકણો કહેવાય છે. ઘણી વખત કરા સાથે પણ વરસાદ થતો હોય છે, જેને હિમવર્ષા કહેવાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના જીવન માટે વરસાદ ખૂબ જ જરૂરી હોય છે. માનવ જીવન હોય, વન્ય જીવસૃષ્ટિ હોય કે પ્રાણી જીવન હોય, તમામને પાણીની જરૂર પડતી હોય છે. તો મિત્રો, હવે વાત કરીએ વરસાદી પાણી સંગ્રહના ફાયદા વિશે. સૌપ્રથમ તો જળ સંકટના નિવારણ માટે આપણી પાસે પાણીનો જથ્થો હોવો ખૂબ જરૂરી છે. એટલે કે ભૂગર્ભ પાણીનો જથ્થો હોવો ખૂબ જરૂરી છે. દુષ્કાળ કે પાણીની અછત વખતે પીવાના અને ઘરગથ્થુ ઉપયોગ માટે જે આપણને પાણી પૂરું પાડે છે તે ભૂગર્ભ જળમાંથી જ આપણને મળતું હોય છે. આથી જ ભૂગર્ભ જળ આપણે સંગ્રહિત કરવું જોઈએ. જ્યારે પણ વરસાદ પડે ત્યારે કૂવા બોરવેલમાં પાણી ઉતારવાથી જમીનનું સ્થળ આપણે ઉપર લાવી શકીએ છીએ. બીજું કે જેટલું પાણી ઉપર હશે જમીનમાં એટલું તેની સિંચાઈનો ખર્ચ ઘટશે. ઊંડેથી પાણી ખેંચીશું તો આપણે બોરવેલનો ખર્ચ વધશે, માટે જેટલું પાણી જમીનમાં ઉપર હશે તેટલો આપણો સિંચાઈનો ખર્ચ ચોક્કસ ઘટવાનો છે. હવે વરસાદી પાણી સંગ્રહ કરવાની રીતો વિશે વાત કરીએ તો છત ઉપરથી જે પાણી પડે છે તે પાણીને આપણે પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ટાંકીમાં અથવા જમીનમાં બનાવેલા ખંભાતી ટાંકા જેને કહીએ છીએ તેમાં સ્ટોરેજ કરી શકીએ છીએ. આપણા આંગણા કે ખેતરમાં વહેતા પાણીને ખેત તલાવડી કે ચેકડેમમાં પણ એકઠું કરી શકીએ છીએ. આ મિત્રો, વરસાદી પાણી નો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. જો વરસાદી પાણીનો યોગ્ય રીતથી સંગ્રહ કરવામાં આવે તો પાણીનો વેગ નિયંત્રિત થાય છે, પરિણામે જમીનનું ધોવાણ પણ અટકતું હોય છે, અને શુદ્ધ પાણી આપણે જો વાપરવામાં લઈએ તો આપણે તંદુરસ્ત પણ રહી શકીએ છીએ. માટે જ મિત્રો, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જે પણ આ વર્ષે વરસાદનું પાણી વરસે તેનું મહત્તમ પાણી આપણે જમીનમાં એકઠું કરીએ.

આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં 7:10 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે કરવામાં આવશે, અને ત્યારબાદ રાત્રિના 8:00 ધી ઓવેલ લંડન ખાતે રમાઈ રહેલી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ઇન્ટરનેશનલ સેમીફાઇનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે હાકલ કરી હતી. તેમણે કહ્યું

0: હું કે શિક્ષિત યુવાનોને ફક્ત પોતાની પ્રગતિ માટે જ નહીં પરંતુ નબળા વર્ગોના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક શિક્ષિત યુવાને પછાત વર્ગોને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ.
1: वर्ष 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: અર્થપૂર્ણ શિક્ષણના મહત્વ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક શિક્ષણને વ્યવહારુ જ્ઞાન સાથે જોડવું જોઈએ અને નવી કુશળતા પ્રાપ્ત કરતી વખતે તેમના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવું જોઈએ.
1: જનજાતીય વિશ્વવિદ્યાલય છે, વિશેષ રૂપે એ અપેક્ષા ભી કી જાતી હૈ કે વે જનજાતીય ભાષા બોલિયા કે સંરક્ષણ પર મિશન મોડ મે કામ કરેંગે. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: આ પ્રસંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશની જ્ઞાન પ્રણાલીના મૂળ આદિવાસી સમાજમાં છે, જેમણે પ્રકૃતિ, જંગલો, કૃષિ અને પશુપાલનનું અમૂલ્ય જ્ઞાન સાચવ્યું છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત જ્ઞાનને સમકાલીન જરૂરિયાતો અનુસાર સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હુલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહીને લડનારા સિદ્ધો કાન્હુ, ચંદ ભૈરવ, ફૂલો જાનો સહિત તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે હોલ દિવસ એ આદિવાસી સમુદાયની અસાધારણ હિંમત અને અતૂટ ભાવનાનું શક્તિશાળી પ્રતીક છે, જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશવાસીઓને ઉર્જા અને પ્રેરણા આપતી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરામાં આજે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર એ મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો છે.
2: આત્મનિર્ભર ભારત કા મતલબ હૈ એક એસા ભારત જો આત્મવિશ્વાસ સે ભરા હુઆ હો ઓર જો દુનિયા કે સાથ બરાબરી કે આધાર પર એક ઇક્વલ પાર્ટનર કે રૂપ મે કામ કરે. हम टेक्नोलॉजी ट्रांसफर और ज्वाइंट वेंचर्स को भी बढ़ावा देते हैं कि इसका फायदा भारत के लोगों को मिले और भारत की अपनी कैपेबिलिटीज का निर्माण भी यहां पर हो. और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा.
0: શ્રી સિંહે કહ્યું કે વડોદરા ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રનું પહેલું લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધાનું કેન્દ્ર છે. ટાટા ગ્રુપ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા છે.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन अप्रोक्सीमेटली 46,000 करोड़ था, लेकिन आज हमारा डिफेंस प्रोडक्शन बढ़कर 1,78,000 करोड़ रुपए तक पहुंच चुका है. इसके अलावा भारत का डिफेंस एक्सपोर्ट अप्रोक्सीमेटली 39,000 करोड़ का कर लिया है. और आत्मनिर्भरता के इस लक्ष्य को प्राप्त करने में गुजरात अपनी बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है.
0: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન દરમિયાન 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં 1,97,000થી વધુ રોજગારીની તકો ઊભી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા EOCI કાર્ડ લોન્ચ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે બંને પહેલ નાગરિક સેવાઓમાં સુવિધા કરશે અને FCRA પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે જ્યારે ઇરાદો સ્પષ્ટ હોય, નીતિ પારદર્શક હોય અને ટેકનોલોજીને અપનાવવાની માનસિકતા હોય, ત્યારે પ્રામાણિક લોકો માટે તમામ પ્રકારના શાસન સરળ બને છે. તેમણે ભાર મૂક્યો કે ખોટું કરનારાઓ સામે કડક દેખરેખ પ્રણાલી સ્થાપિત થાય છે અને દેશ વધુને વધુ સુરક્ષિત બને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી

સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે 26થી વધુ દેશો સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે ગેરકાયદેસર સ્થળાંતર, શોષણકારી પ્રથાઓ, કપટી મધ્યસ્થી અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં માનવ સંસાધન ગતિશીલતા મંચમાં સંબોધતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું, સલામત અને કાયદેસર ગતિશીલતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા ઇ માઇગ્રેટ પ્લેટફોર્મમાં પ્રતિબિંબિત થાય છે, જેની સ્થાપનાથી અત્યાર સુધી 50 લાખથી વધુ ઇમિગ્રેશન મંજૂરીઓ જારી કરી છે. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત સલામત, વ્યવસ્થિત અને કાયદેસર પ્રવાસન સુનિશ્ચિત કરવા માટે દ્વિપક્ષીય સહયોગની જરૂરિયાતને પણ સમજે છે. વિદેશમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીકલ નવીનતા અભૂતપૂર્વ ગતિએ ઉદ્યોગોને નવું સ્વરૂપ આપી રહી છે. વિશ્વ ગહન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન, ડિજિટલાઇઝેશન અને હરિત પરિવર્તન ભવિષ્યના અર્થતંત્ર માટે જરૂરી કુશળતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. જનરલ ધીરજ સેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થયા હતા. જનરલ સેઠ પુણેમાં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડેમી એનડીએના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ જનરલ દ્વિવેદીનું સ્થાન લેશે. જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતીકાલે સાંજે નવી દિલ્હી પહોંચશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ શિખર સંમેલન બંને પક્ષોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા અને મજબૂતીકરણ કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે. મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી તાકાઇજીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે. ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી પર કરાર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.